નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન 102.3 મેગાહર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે બુધવાર 13 મે 2026, વિક્રમ સંવત 2082 અને વૈશાખ વદની 11, સવારના 5:57:40 થઈ રહી છે. સભાનો શુભારંભ શહેરાની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ સાંભળીએ શાસ્ત્રપતિ ચેટર્જીના સ્વરમાં પ્રેમાનંદની રચના.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી.

0: આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, આકાશવાણી. હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ નરસિંહ મહેતાની રચના. ગાયક કલાકારો આસિત દેસાઈ અને હેમાંગીની દેસાઈ.

0: પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજના વક્તા છે સતીશ વ્યાસ અને વિષય છે અભૂતપૂર્વ.
1: આ અભૂતપૂર્વ શબ્દના અર્થને સમજી લેવા જેવો છે. એમાં અ, ભૂત અને પૂર્વ એમ ત્રણ પદો છે. ભૂતપૂર્વ શબ્દ કહેતા સાંભળતા જ આપણને પૂર્વે હતું એવો ભાવ મનમાં જાગે છે. જેમ કે ભૂતપૂર્વ વડાપ્રધાન કે ભૂતપૂર્વ આચાર્ય. કોઈપણ જૂની ઘટના માટે પણ આપણે ભૂતપૂર્વ ઘટના એવો પ્રયોગ કરીએ છીએ. એની આગળ અ ઉમેરતા પહેલાં હતું અને હવે નથી એવો અર્થ કરીશું. એટલે કે પહેલાં આચાર્ય હતા અને હવે નથી એમ? ના, વ્યક્તિઓને એ લાગુ નહીં પડાય. અહીં અભૂતપૂર્વનો અર્થ નક્કી કરતાં આપણે એમ સ્વીકારવું પડશે કે પહેલાં થતું હતું એમ નહીં, પણ હવે જુદી રીતે કશુંક થઈ રહ્યું છે. એટલે કે પહેલાં ભિન્ન રીતે કશુંક ઘટતું હતું, પણ હવે એ રીતે ઘટતું નથી. આ ભિન્નત્વ એ જ અભૂતપૂર્વત્વ. પહેલાં હતું તેવું નહીં, અહીં તેને બદલે આપણે તેવું ઉમેરી અર્થને બદલી નાખીએ છીએ. જોજો, રખે આ વ્યાકરણનો કે ભાષાનો કોઈ વર્ગ ધારી લેતા, આ તો છે આપણો સમજ સહજ સંવાદ. આપણે કેટલુંય પહેલાંની જેમ જ કરી રહ્યા હોઈએ છીએ, વર્તી રહ્યા હોઈએ છીએ. એને બદલે થોડું પરિવર્તન આણી નવા પ્રયોગો તરફ વળવાનો એમાં ભાવ છે.

0: અભૂતપૂર્વ બની રહે છે. આપણે આપણી રહેણીકરણી, પોશાક, પરિધાન આદિમાં કેટલા બધા બદલાઈ ગયા છીએ. ધોતિયા અંગરખામાંથી પેન્ટ શર્ટમાં આવી ગયા છીએ, સાડી ઓઢણીમાંથી કુર્તા પાયજામા દુપટ્ટામાં કે કાર્ગો કલ્ચરમાં આવી ગયા છીએ. પહેલાં હતું એ હવે નથી. હવે બધું અભૂતપૂર્વ થઈ રહ્યું છે. પહેલાં દાંતણ જ કરતા હતા કોઈ વૃક્ષની ડાળનો, પછી આવ્યા મંજન, ને હવે બ્રશ કે કોગળા, સાબુનો નવ્ય પ્રયોગ, પેપર સોપ કેવા સલુકાઈથી પ્રવેશી ગયા છે આપણી સંસ્કૃતિમાં, અને રૂમાલને સ્થાને ટીશ્યુ પેપર. શું આ બધું અભૂતપૂર્વ નથી? અળતાનું સ્થાન મહેંદીએ અને પછી રસાયણયુક્ત રંગોએ કેટલું ઝડપથી ધારણ કરી દીધું છે. શું આને અભૂતપૂર્વ નહીં ગણીએ? દૂધે સ્નાન કરતી રાજકુમારીઓની વાતો આપણે વાંચી સાંભળી છે, પણ આજના ક્રીમ લોશન એનું જ નવ્ય રૂપ નથી લાગતા? આ બધો અભૂતપૂર્વનો મહિમા છે. એમાં ક્યાંય નિષેધકતા નથી, સર્વત્ર વિધાયકતા અને વિધાયકતા જ છે. આવો અદ્ભુત મર્મ સમજાવતી આ વિભાવના આપણા જીવનમાં આત્મસાત થાય તો જીવન ધન્ય ધન્ય જ થઈ જાય ને. આપણે પણ આપણી જીવનદૃષ્ટિને, સમજને અભૂતપૂર્વ બનાવવાની કોઈ ચાવી આપણા જ અંતરતલમાંથી શોધી બનાવી કાઢીશું તો જીવન અત્યંત રોમાંચકારી બની જશે. અભૂતપૂર્વની વિભાવના નવીનતા સાથે જોડે છે, અને નવું કોઈકને જ નથી ગમતું. જીવનનો રોમાંચ માણવો હોય તો આ અભૂતપૂર્વની સકારાત્મકતાને આવકારતા આપણે શીખી લેવું જોઈએ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. વક્તા હતા સતીશ વ્યાસ. વિષય હતો અભૂતપૂર્વ.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સુપ્રભાત મિત્રો, સવારના 6:35 થઈ છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમનું આ પ્રથમ ગીત સાંભળીએ કલાકાર મુકેશના સ્વરમાં. ફિલ્મ છે આવારા, રચના શૈલેન્દ્રની, સંગીત શંકર જયકિશનનું.

0: દીક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતા ના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ કલાકાર કિશોર કુમારને. ફિલ્મ છે ગોલમાલ, સંગીત આરડી બર્મનનું, રચના છે ગુલઝારની.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 313મો મણકો. ચોપાઈના ગાયક કલાકાર હતા ભૂપેન્દ્રસિંહ અને રવિન્દ્ર સાઠે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. હવે પ્રાદેશિક સમાચાર થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી અમે રિલે કરીશું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા. કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા. નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અન્વયે

0: રાજ્યપાલે સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે. આચાર્ય દેવવ્રતે જાહેરાત કરી છે કે તેમના કાફલામાં ન્યૂનતમ ગાડીઓ હશે. રાજ્યપાલે રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. રાજ્યપાલના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે.
1: મેને યહ નિર્ણય લિયા હૈ કે જબ તક પેટ્રોલિયમ કી સ્થિતિ સામાન્ય નહીં હો જાતી મેં રાજ્ય કે ભીતર કિસી ભી આયોજન કે લિયે હેલિકોપ્ટર યા હવાઈ યાત્રા કા ઉપયોગ નહીં કરૂંગા. ઇસકે સ્થાન પર મેં ટ્રેન, રાજ્ય પરિવહન બસો ઔર સાર્વજનિક સાધનો કા હી ઉપયોગ કરૂંગા. અબ મેરે કાફિલે મેં ન્યૂનતમ ગાડિયાં હી રહેંગી. મેં સભી કિસાન ભાઈઓ સે પ્રાકૃતિક ખેતી અપનાને કા આગ્રહ કરતા હું. યદિ હમ થોડા સા ત્યાગ કરેંગે તો કલ ભારત અધિક સુરક્ષિત, સમૃદ્ધ ઔર શક્તિશાળી હોગા.
0: રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. શ્રી મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઇંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ 7 અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને પ્રધાનમંત્રીની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં શ્રી સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શન હાજરી આપવાના હતા. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ તેમની સુરક્ષામાં રહેલી પાયલોટિંગ કારનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાત કરી હતી. ભવિષ્યમાં માત્ર અત્યંત અનિવાર્ય કે આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલનો ઉપયોગ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
2: આજથી હું પાયલોટિંગનો ઉપયોગ સદંતરે બંધ કરું. ઇમરજન્સી ક્યાં કેવું હશે તો જ લગભગ અમે કરીશું જ નહીં. આ અમે એક ભારતના નાગરિક તરીકે લોકોને અપીલ કરી, પોતે પણ બધા જ ભારતના અને ગુજરાતના તમામ પરિવારજનો જ્યાં એકલા હોય તો નાની ગાડી લઈ જવી જોઈએ, આખી કારનો ઉપયોગ ન થતા ડીઝલ અને પેટ્રોલનો બચત કરવાના આ અભિયાનમાં હું મારું નાનું એવું યોગદાન આપી રહ્યો છું જેનો મને ગર્વ છે.
0: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે આગામી ચોમાસાની ઋતુ માટે રોગચાળાને પહોંચી વળવા તૈયારીઓ ઝડપી બનાવી છે. ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. રોગચાળાના નિયંત્રણ માટે જરૂરી ફોગિંગ મશીનનું રિપેરિંગ અને દવાઓનો પૂરતો જથ્થો ગાંધીનગર અને જિલ્લા કક્ષાએથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડી દેવાયો હોવાનું વલસાડ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર વીરેન પટેલે કહ્યું હતું.
3: પ્રિમોન્સન એક્ટિવિટી માટે અમે લોકોએ તજવીજ હાથ ધરી છે. એના માટે જે પણ આપણા મેડિકલ ઓફિસર સુપરવાઇઝર્સ છે એમની મિટિંગો તાલુકા વાઇઝ તબક્કા વાઇઝ ચાલુ છે અને દરેક વ્યક્તિઓને આપણે ટ્રેનિંગ અને ટ્રેનિંગની સાથે સાથે આશાઓને પણ ટ્રેનિંગ આપણે આપવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને આપણે ઉનાળાના સમય દરમિયાન આપણે પાણી અને પશુઓને આપણે પીવડાવવા માટે આપણે જીવદયાના પાત્રો મૂકતા હોઈએ છીએ. તો ચોમાસું આવે ત્યારે એ દરમિયાન એ પાણી, પશુઓને પાણીની અલગ જગ્યાથી સ્ત્રોત મળી જતા હોય એટલે આપણે એ મૂકવાની જરૂર નથી થતી, એટલે એને ઊંધા વાળી દઈએ ખાસ કરીને, તો એ આ ખાસો આવા આપણે જે બ્રીડિંગ પ્લેસીસ છે એને અટકાવી શકીએ.
0: મહીસાગર જિલ્લામાં નશાબંધીના ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સંતરામપુર પોલીસ અને એસઓજી મહીસાગરને મોટી સફળતા મળી છે. સંતરામપુરથી લુણાવાડા હાઈવે પર નાકાબંધી દરમિયાન 37.5 લાખથી વધુના માદક પદાર્થ સાથે એક કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસ કરતા 248 કિલો માદક પદાર્થના 13 થેલા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હોવાનું મહીસાગર ડીવાયએસપી જીએલ ચૌધરીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ @newsunderscore abid ફોલો કરશો. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, એકરૂપતા અને વિદ્યાર્થીઓની સરળતા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ તેમને સંલગ્ન તમામ સરકારી, બિનસરકારી અનુદાનિત, તમામ સ્વાયત્ત કોલેજોના વિવિધ સ્નાતક અને અનુસ્નાતક પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા જીસીએએસ પોર્ટલ મારફત જ કરવાની રહેશે. જીસીએએસ પોર્ટલ સિવાયના અન્ય કોઈ ખાનગી પોર્ટલ કે પદ્ધતિ મારફત પ્રવેશ મેળવવામાં આવ્યો હશે તો તે માન્ય ગણાશે નહીં. પ્રવેશ પ્રક્રિયામાં અનિશ્ચિતતા ટાળવા માટે

0: વિદ્યાર્થીઓને અધિકૃત GCAS પોર્ટલ gcas.gujgov.edu.in પર જ નોંધણી કરાવવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ MPHનો નવો કોર્સ શરૂ કરાશે. 2 વર્ષનો આ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ ચાલુ વર્ષથી નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. નવા અભ્યાસક્રમ બાબતે માહિતી આપતા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડોક્ટર KK પટેલે જણાવ્યું કે જાહેર આરોગ્ય પર રિસર્ચ થઈ શકે તે હેતુથી વર્ષ 2026-27ના નવા શૈક્ષણિક સત્રથી આ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થનો નવો અભ્યાસક્રમ 40 બેઠકો સાથે શરૂ કરવામાં આવશે. આગામી જનગણના 2027 આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લા વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશની દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની હોવાનું વસ્તી ગણતરી નિયામક સુજલજે મયાત્રાએ જણાવ્યું હતું. નિયામક મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરી HLO ગુજરાતમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે.
1: પહેલી વાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપની પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ એન્યુમરેશન જે છે, નવો ઓપ્શનમાં સેન્સસ એન્યુમરેશન જે સેલ્ફ એન્યુમરેશન, એમાં દરેકે દરેક વ્યક્તિ પોતાની રીતે કરી શકે છે. એમાં એણે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો, એકવાર OTP આવશે એટલે માણસ રજીસ્ટર થશે. પછી એ વ્યક્તિ પોતાની રીતે આખે આખું પોતાના એજ 33 પ્રશ્નો ભરી શકે છે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્ફોર્મેશન ID જનરેટ થશે, જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે. જ્યારે વસ્તી ગણતરી તમારે ત્યાં આવે ત્યારે પહેલાં 33 પ્રશ્નો આખા ભરે, એના કરતાં તમારે સેલ્ફી ID આપવાનો છે. એટલે તાત્કાલિક 33 પ્રશ્નો જવાબ એમણે જે ભરશે તમારી પાસે આવી જશે. એટલે એનું ડેટા ખાલી વેરીફાય કરી અને સબમિટ કરી દેશે.
0: રાજ્યમાં આજથી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. દરમિયાન રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન, બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા. કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા. નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું દબાણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીત. સાંભળીએ મીરાબાઈની રચના કિરણ શુક્લના સ્વરમાં. અને હવે સાંભળીએ કલાકાર હર્ષદા રાવલ બાઈની.

ભક્તિ સંગીત આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે આપ સાંભળશો સમાચારો.

નમસ્કાર, આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશય થતાં 6 નામોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ 3 મે 2026 રોજ લેવાયેલી નીટ યુજી 2026 પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી છે, જેમાં સીબીઆઈએ શુભમ ખેરનાર નામના વ્યક્તિની અટકાયત કરી છે. આ કેસમાં રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

0: જેમાં 42 પ્રશ્નો નીટ પેપરમાં પૂછાયા હતા. આ ફરિયાદ સામે આવતા જ તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. પેપર લીક અને ગેરરીતિઓના મજબૂત પુરાવા મળ્યા બાદ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષાને સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. મુખ્યમંત્રી સી જોસેફ વિજય ફ્લોર ટેસ્ટ પહેલા સમર્થન એકત્ર કરવા માટે સમર્થક પક્ષોના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. સાથી પક્ષોના સમર્થન સાથે ટીવીકે સરકારને એઆઈડીએમકેના અલગ થયેલા જૂથ અને અમ્મા મક્કમ મુનેત્ર કઝગમ એએમએમકેના એકમાત્ર ધારાસભ્ય એસ કામરાજનો ટેકો મળ્યો છે. પણ ટીવીકે સરકારને સમર્થન જાહેર કર્યા પછી એસ કામરાજને પાર્ટીમાંથી આંકી કાઢવામાં આવ્યા છે. હવે ટીવીકે પાસે વિધાનસભામાં લગભગ 150 ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ તમિલનાડુમાં ટીવીકે સરકારને ટેકો આપવો છે કે નહીં તે અંગે એઆઈડીએમકે બે જૂથોમાં વિભાજિત થઈ ગયું છે. 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા બીજા જૂથે એસપી વેલુમાનીને એઆઈડીએમકેના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે અને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા, સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે.
1: संयुक्त अरब अमीरात दौरे के दौरान भी ऊर्जा सुरक्षा पर बातचीत होगी. जिस प्रकार का हमारी उनसे साझेदारी चल रही है, कैसे इसको और व्यापक किया जाए ताकि हम अपने जो ऊर्जा सुरक्षा हमारी है उसको हम मजबूत कर सके. इसके अलावा जो 4 अन्य देश हैं, नॉर्डिक समिट होने वाला है, नॉर्वे की यात्रा है, स्वीडन की यात्रा है, इटली की यात्रा है, नेदरलैंड्स की यात्रा है, यहां पर भी ये देश में से के नवाचार के बहुत बड़ा केंद्र है. इनोवेशन इको सिस्टम में भारत में बहुत काम हो रहा है और क्लीन एनर्जी टेक्नोलॉजीज में ये लोग और ग्रीन ट्रांजिशन में काफी आगे हैं. तो इन सभी मुद्दे पर हमारी बातचीत होगी.
0: તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3 ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19 તારીખે ઇટલીની સત્તાવાર મુલાકાત કરશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોના અનેક પાસાઓ પર ચર્ચા થવાની આશા છે. આ મુલાકાતને લઈ શ્રી ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ મુલાકાત વેપાર એજન્ડાનો મુખ્ય વિષય રહેશે. આ મુલાકાત ટ્રમ્પની શી જિનપિંગ સાથેની 7મી રૂબરૂ મુલાકાત અને 2017 પછી કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની ચીનની પ્રથમ મુલાકાત હશે. ભારત નવી દિલ્હીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સના વિદેશ મંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIRNews_ABIDને ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ રાજ્ય પોલીસે કાયદો અને વ્યવસ્થા અને રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું છે. અધિક પોલીસ મહાનિર્દેશકે તમામ પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો અને રેલવે પોલીસ અધિકારીઓને અનેક મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. 2021ની વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાના તમામ કેસોની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે કેસોમાં બેદરકારી જોવા મળી છે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. પોલીસે સરહદ પારની દાણચોરી, ગેરકાયદેસર પશુ બજારો, કતલખાનાઓ અને ગેરકાયદેસર ખાણકામ સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ આજે ભૂતાનની મુલાકાતે જશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત ભૂતાન સંબંધને વધુ મજબૂત બનાવવાનો છે.

0: રાજ્યસભા અને લોકસભાના સાંસદો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત 51 સભ્યોનું પ્રતિનિધિમંડળ આ મુલાકાતમાં સામેલ હશે. પ્રતિનિધિમંડળ ભૂતાન ભારત સંબંધોના વિવિધ પાસાઓ અને બંને પાડોશી દેશો વચ્ચે સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરે તેવી પણ અપેક્ષા છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મોટાવાડી ગામમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા 300થી વધુ લોકો મંદિર પરિસરની દિવાલ પાસે આશરો લેવા માટે આવ્યા હતા ત્યારે આ ઘટના બની છે. ઘાયલોને સાંગલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં થયેલા જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વાસ્થ્ય થવાની કામના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની જાનહાની સાંભળીને ખૂબ દુઃખ થયું છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાઝ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરના કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર 17 ચેમ્પિયનશીપ 2026માં લક્ષ્ય ફુગાટ ફાઇનલમાં પ્રવેશ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં નીટ યુજી પરીક્ષા રદ થયાના સમાચાર છે. ગુજરાત સમાચાર અને સંદેશ લખે છે કે નીટ યુજી પરીક્ષા પહેલીવાર રદ, વિદ્યાર્થી વાલીઓમાં આક્રોશ. દિવ્ય ભાસ્કર લખે છે કે નીટ રદ, 22 લાખના સપનાઓ પર ઘા. નવગુજરાત સમય અને ફૂલછાબ લખે છે કે નીટ યુજી પરીક્ષામાં એનટીએ ફેલ, દેશભરમાં આક્રોશ વિરોધ. સ્થાનિક સમાચારોમાં અમરેલી અને સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી, ધોરણ 12 અને 10ની પૂરક પરીક્ષા 10-20 જૂન સુધી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6ના મોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. અત્યારે બરાબર 7:55 અને 10 સેકન્ડ થઈ છે.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: આપવા.
1: નમસ્કાર અને સ્વાગત છે તમારું તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
2: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજની આ ક્ષણ કંઈક ખાસ છે, કારણ કે આજે આપણે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે દિલને સ્પર્શી જશે, આંખો નમ કરી દેશે.

0: અને કદાચ હોઠો પર એક ઉમ્મીદ ભરેલું સ્મિત પણ છોડી જશે.
1: આજ વાત પર મને એક શેર યાદ આવ્યો છે.
0: જી ફરમાવો.
1: તો ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, હર બંદ દરવાજે સે ભી જિંદગી માંગી હમને, જબ રાહે થી સુની ઓર સાથી થા બસ વિશ્વાસ, તબ ઉસ એક ઉમ્મીદ સે ભી ખુશિયાં માંગી હમને.
0: બહુ સરસ. બસ આજ ઉમ્મીદ સાથે જોડાયેલી છે આપણી આજની વાર્તા, જેમની ઉમ્મીદ ને જયારે મળ્યો એક યોજનાનો સહારો, તો બંધ બારણા ખુલી ગયા, સુનું આંગણું ગુંજી ઉઠ્યું. તો શ્રોતાઓ તૈયાર થઈ જાઓ, સાંભળો આજનું નાટક.
1: ચાલો સાંભળીએ.
2: 4 વર્ષ થઈ ગયા, 4 વર્ષ કેટલું બધું સહન કર્યું છે.
3: નાઝનીન, આજે ફરી ડોક્ટર ઈરાનીનો ફોન આવ્યો હતો.
2: શું કહ્યું તેમણે?
3: એ જ જે આપણને પહેલેથી જ ખબર હતી, બીજું IVF પણ ના થયું.
2: ફરુખ, 3 વાર IUI, 2 વાર IVF, હું હવે કેટલું બધું સહન કરું?
3: નાઝનીન,
2: તમે પણ હજી કેટલું સહન કરશો? દર વખતે લાખો રૂપિયા. ફરુખ, આપણે ક્યાં સુધી દેવામાં ડૂબતા રહીશું?
3: મેં પણ આ જ વિચાર્યું હતું, પણ નાઝનીન, તારા વિના આ ઘર, આ જિંદગી, બધું અધૂરું છે. આપણે કોઈ રસ્તો કાઢીશું.
2: હવે કયો રસ્તો બાકી રહ્યો છે?
4: એ જ વાત જે આપણે આપણા ઘરમાં સાંભળવા માંગીએ છીએ.
5: નાઝનીન, નાઝનીન, દરવાજો ખોલો જલ્દી.
2: અરે શ્રી, આટલી વહેલી સવારે?
5: બેસો પહેલા.
2: અરે
5: આજુ, મેં હમણાં અખબારમાં વાંચ્યું. તે વાંચ્યું?
2: શું?
5: જીઓ પારસી યોજના.
2: આ વાળી શું છે?
5: નાઝનીન, આ કેન્દ્ર સરકારની યોજના છે, ખાસ આપણા પારસી સમુદાય માટે. જે દંપતીઓને સંતાન સુખ નથી મળી શકતું, તેમના માટે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ થી લઈને ડિલિવરી સુધી, જન્મ પછીની દેખભાળ સુધી, બધા માટે 8 લાખ રૂપિયા સુધીની સહાય.
2: એમ શું કહી રહી છે?
5: સાચું કહી રહી છું. અને જે દંપતીઓને વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે, તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. પૂરો.
2: અને જેમની આવક થોડી વધારે છે,
5: 15 થી 25 લાખ વાળા માટે 75%, અને તેનાથી ઉપર વાળા માટે 50% ખર્ચ કવર થાય છે. નાઝનીન, આ યોજના તારા માટે જ બની છે.
2: પરંતુ મારી ઉંમર, હું તો હવે 45 ની થવાની છું.
5: સાંભળ, મારી ભાભીની સહેલી દિનાઝ, તેની ઉંમર પણ ઓછી નહોતી. મુંબઈ, પુના, સુરત, નાગપુર, કેટલાય શહેરોમાં આ યોજનાઓથી સેંકડો દંપતીઓ લાભ ઉઠાવી ચૂક્યા છે.
2: સાચે જ, સાચે જ શિરીન,
5: સાચે જ. હવે ફરોખને બોલાવ અને આજે જ આના વિશે જાણકારી મેળવો.
2: હા,
4: શું વાતો થઈ રહી છે બંને સહેલીઓમાં.
5: ફરોખ, આ વાંચો.
3: જીઓ પારસી પરિયોજના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય તરફથી સંચાલિત. નાઝનીન, આ તો ખરેખર સરકારી યોજના છે.
2: ફરોખ, મને લાગે છે એકવાર વધુ કોશિશ કરવી જોઈએ. આ વખતે આપણે એકલા નહીં હોઈએ.
4: તું તૈયાર છે? સાચે જ.
2: હા, ડોક્ટરે કહ્યું હતું મુશ્કેલ છે પણ અશક્ય નથી. હું એ અશક્ય નથી પર ભરોસો કરવા માંગુ છું.
4: તો ઠીક છે, આપણે આજે જ જઈએ છીએ.
6: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
7: નાઝનીનજી, મેં તમારી પાછલી બધી રિપોર્ટ્સ જોઈ છે. થાઇરોઇડના કારણે પરેશાની તો છે, પણ આ અંત નથી.
2: પણ ડોક્ટર સાહેબા, ઉંમર પણ તો અમારી વિરુદ્ધ છે.
7: નાઝનીનજી, ઉંમર એક પડકાર છે, અડચણ નહીં. આ યોજના હેઠળ અમે એવા કેટલાય દંપતીઓનો ઈલાજ કર્યો છે જેમણે આશા છોડી દીધી હતી. હવે આર્થિક ચિંતા તમે બંને બિલકુલ ના કરો, બસ પોતાનો ઉત્સાહ જાળવી રાખો.
4: હા હા ડોક્ટર સાહેબ, અમે બંને પૂરી રીતે તૈયાર છીએ, જે પણ કરવું પડે.
7: બસ આજ મારે સાંભળવું હતું, આપણે કાલથી શરૂ કરીએ છીએ.
2: ફરુખ, જો આ વખતે પણ.
4: ના, એ વિશે નહીં વિચારવું. જે થશે તે જોયું જશે. અત્યારે બસ અહીં રહે મારી સાથે.
2: હા
7: નાઝનીનજી, ફરુખજી, અભિનંદન.
2: એટલે
7: તમે માં બનવાના છો અને તે પણ જોડિયા.
8: જોડિયા? સાચે જ.
2: શુક્રિયા, શુક્રિયા ડોક્ટર. ઈશ્વર તમને હંમેશા ખુશ રાખે. ફરુખ,
8: હા,
2: જો તો ખરા બને ઊંઘી રહ્યા.
8: નાઝનીન, જો એ યોજના ના હોત તો?
2: પણ હતી ને, હતી, એટલે જ આ બંને આજે છે આ ઘરમાં આપણા પોતાના.
8: જીઓ પારસીએ સાચે જિંદગી આપી આ બંનેને.
2: અને આપણને પણ ફરો. અને આપણને પણ.
8: હા,
6: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: જીઓ પારસી યોજના હેઠળ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, ડિલિવરી અને જન્મ પછીની દેખભાળ માટે રૂપિયા 8 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. જે દંપતીઓની વાર્ષિક આવક રૂપિયા 15 લાખથી ઓછી છે તેમના માટે પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. રૂપિયા 15 લાખથી 25 લાખ આવક ધરાવતા દંપતીઓ માટે 75% અને 25 લાખથી વધુ આવક ધરાવતા લોકો માટે 50% ખર્ચ કવર કરવામાં આવે છે. આ યોજના આ સમુદાયની ઘટતી વસ્તીને રોકવામાં સહાયક છે, જે જાગૃતિ, લગ્ન અને લોકોની વિચારધારા બદલવામાં કારગર સાબિત થઈ. મુંબઈ, પુણે, નવસારી, સુરત અને નાગપુર જેવા કેટલાય શહેરોમાં રહેતા દંપતીઓ આ યોજનાથી લાભાન્વિત થઈ ચૂક્યા છે. ના જાણે કેટલાય ઘરોમાં કિલકારીઓ ગુંજી છે. આ માત્ર એક યોજના નથી, આ એક આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
1: તો જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા પણ આવી કોઈ પરિસ્થિતિમાં હોય તો યાદ રાખો, મદદ હાજર છે. બસ એક ડગલું ભરવાનું છે. આ હતો અમારો કાર્યક્રમ
9: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, સવારના 10 વાગ્યા છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

ફિલ્મ હતી સોહની મહિવાલ, અને હવે સાંભળીએ કલાકાર કિશોર કુમાર અને સાથીઓને, ફિલ્મ છે શરાબી.

કલાકાર હતા કિશોર કુમાર અને ફિલ્મ હતી શોખીન. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.

આ કલાકાર હતા એસ પી બાલાસુબ્રમણ્યમ અને ફિલ્મ હતી સાજન. કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્યાસા સાવન ફિલ્મમાં લતા મંગેશકર અને સુરેશ વાડેકરને.

પ્યાસા સાવન ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળ્યું લતા મંગેશકર અને સુરેશ વાડેકરના સ્વરમાં. આ ગીત સાથે આજનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી, અને આજના કાર્યક્રમમાં પ્રસ્તુત છે ભક્તિ રચનાઓ. પ્રથમ સાંભળીએ કલાકાર અનુપ જલોટાને.

હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર વાણી જયરામને. શ્રવણ માધુરી કાર્યક્રમ આ સાથે અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.

0: दमर तैयार है ज्ञान तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए।
1: वो कैसे?
0: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026।
1: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक। स्थान लाइट हाउस बीच।
0: 1 लाख से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
1: और
0: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल,
1: वेयर नॉलेज मीट्स इनोवेशन।
0: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच, मोटी दमन।
2: સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
3: ત્રણેય કોલેજમાં.
4: ચિંતા ના કર,
3: ફીસ તો જો.
5: શું હાલ છે? શું થયું?
4: ફીસ નું ટેન્શન.
5: રાહુલ નું બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
6: આરબીઆઈ કહે છે,
4: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
2: આજે છે બુધવાર અને શ્રોતા મિત્રો, બુધવાર એટલે આપના પત્રો અને ઈમેલ્સના જવાબ આપવાનો વાયદો. તો ચાલો શરૂ કરીએ આજની આ સફર. તો મિત્રો, આ પ્રથમ પત્ર મારી પાસે છે જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તર સંડાથી શાયર મિત્ર રમેશ એલ ભાટિયાનો. વંદન સહ તેઓ તેમની ચીર પરિચિત કલમના અંદાજમાં લખે છે, ઓ આકાશવાણી કે મનોરંજન કે સિતારે, મુજે જિંદગી કી ખુશિયાં દિલા દે. રહ ગયા હું મેં ટીવી કે દર્પણ સે દૂર, મુજે ખુશિયો કે ફૂલ દિલા દે. ના કોઈ મેરા સહારા, ના કોઈ હૈ મેરા પરાયા, છાયે સે દૂર હું મેં, ફિર ભી મુજે ગુલમહોર કે ફૂલ કા બગીચા બના દે. સુગમ સંગીત કો ગલે સે લગાયા, લોક સંગીત કી શહનાઈ કો દિલ મે બસાયા. ફિર ભી સહિયર કા હું મેં આજ ભી પ્યાસા, મુજે સહિયર કી દોનો બહેનો કી મીઠાશ કા જાદુ દિખલા દે. શાયર જી, મીઠે બોલ વાલી આપકી લિખી શાયરી પઢતે પઢતે હમારી આવાઝ મે ભી મીઠાશ ખુદ બ ખુદ આ જાતી હૈ. આકાશવાણી માટે આપના જેવા શ્રોતા ખરેખર મૂડી સમાન છે. તો શ્રોતા મિત્રો, આપણા શાયર મિત્રના પત્ર બાદ હવે આ પત્ર છે સહિયર કાર્યક્રમને પોતાના શબ્દોથી દીપાવનાર આપણા પત્ર મિત્ર લાઠી ગામથી દીપકભાઈ પરમારનો. સાથે છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, નીરુગીરીભાઈ ગોસ્વામી, રેખાબેન ડેર અમદાવાદથી, હરસુખભાઈ, પ્રીતિબેન, કરસનદાસ બાપુ અને ઝાડિયાના માધુભાઈ. એમણે ગાંધીજી વિશે એક સરસ મજાની વાત લખીને મોકલાવી છે. લખ્યું છે કે ગાંધીજી જ્યારે રોમ ગયા હતા ત્યારે ત્યાં મુસોલિનીનું રાજ હતું. મુસોલિનીએ એમને પૂછ્યું હતું કે તમારો અમારી લશ્કરી તાકાત વિશેનો અભિપ્રાય શું છે. તો ગાંધીજીએ ઉત્તરમાં કહ્યું હતું, હું તમારો મહેમાન છું, મારો અભિપ્રાય આપ ન જાણો તો સારું, છતાં આપ પૂછો છો એટલે કહું છું, આ લશ્કરી તાકાત તમારા દેશનું રક્ષણ કરવા માટે હોય ત્યાં સુધી બરાબર છે, બીજા દેશ ઉપર હુમલો કરવામાં જો તમે તમારી

0: લશ્કરી તાકાતનો ઉપયોગ કરવા માંગતા હોવ તો મુસોલિનીએ અધવચ્ચેથી જ વાત કાપતા પૂછ્યું, તો શું? તો શું હા? તો ગાંધીજીએ ફરી વખત કહ્યું કે હું તમારો મહેમાન છું, મારો અભિપ્રાય તમને ન પણ ગમે. જો સમય મળે તો કવિવર ટાગોરનું પત્તાનો મહેલ આ નાટક વાંચી જોજો. તો મુસોલિનીએ કહ્યું કે ના, મારે તમારો જ અભિપ્રાય જાણવો છે. ગાંધીજીએ કહ્યું, તમારા લશ્કરની તાકાત જો બીજા દેશની પ્રજાને ગુલામ બનાવવા માટે વાપરવામાં આવે તો ટાગોર પોતાના પત્તાના મહેલ નાટકમાં કહે છે તે પ્રમાણે તમારી લશ્કરી તાકાત પત્તાના મહેલની જેમ તૂટી પડશે. અને આ જવાબ સાંભળીને અભિમાની અને અહંકારી મુસોલિની ચૂપ થઈ ગયો. ફા દીપકભાઈ, આપે સરસ મજાની વાત શેર કરી છે બધા જ શ્રોતા મિત્રો સાથે. સાથે સાથે આપે એક કાર્યક્રમ અમે જે કર્યો હતો રાજકોટી ભાષા સૌરાષ્ટ્રના લહેકા વિશે, તે અંગે વધારે લખીને મોકલાવ્યું છે. સ્નાન કરવાનું હોય ત્યારે અમે બોલીએ ખંખોડિયું ખાઈ લે, થાક ખાવાનો હોય ત્યારે બોલાય પોરો ખાઈ લે, વાસણ ધોવાના હોય ત્યારે બોલીએ ઠામણા ઉટકી નાખ, બહાર ગામ જવાનું હોય ત્યારે બોલે ગામત્રે જવાનું છે, નાના છોકરા જ્યારે સૂવે નહીં ત્યારે બોલે હુઈ જા બાઘડો આવ્યો છે, સગાને પત્ર લખે ત્યારે લખે કે એકવાર અહીંયા આટો મારી જાજો, વળી અમુક જ્ઞાતિમાં તો પોતાના પત્નીના મોટા બહેન હોય એને પાટલા સાસુ કહેવાય છે. જી દીપકભાઈ, સરસ મજાની વાતો આપે શેર કરી છે સૌરાષ્ટ્રના લહેકા વિશે, મજા આવી ગઈ. અને અંતમાં એક સરસ સુવિચાર પણ લખીને મોકલાવ્યો છે, તકની ખાસિયત એ છે કે આવે એના કરતાં એ જતી રહે ત્યારે જ મોટી લાગે છે.
1: તો હવે ઈમેલની વાત કરું તો ગામ નાના પાળિયાદ પોસ્ટ કુંભારા તાલુકા જિલ્લા બોટાદથી આ ઈમેલ છે મેર જસમતભાઈનો. સાથે છે મેર વિજયભાઈ, મેર કૈલાસબેન, મેર વિલાસબેન તથા મેર પરિવાર. તેઓ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન પરથી સૈયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. મિત્રોની પસંદગીના ગીતો સાંભળવા મળે છે અને તમે જે મુલાકાત લો છો તેમાંથી અમને ઘણું ઘણું જાણવાનું મળે છે. જી જસમતભાઈ, આપનો ઈમેલ વાંચીને લાગે છે કે અમારું તીર બરાબર નિશાના પર લાગ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કાર્યક્રમ સાંભળનાર વ્યક્તિને કંઈક જાણવા મળે અને સાથે કંઈક ગમતું મળે કે જેમાં આનંદ આવે, મનોરંજન મળે, એ જ તો અમારો ઉદ્દેશ છે. અને જો આપ આવો જ અનુભવ કરી રહ્યા છો તો બસ અમે અમારા ઉદ્દેશમાં સફળ છીએ.
0: તો હવે આ ઈમેલ મળ્યો છે સારજા યુએઈથી આપણા આંતરરાષ્ટ્રીય સહિયર સખી શીતલ સુભાષ સોનીનો. કચ્છી ભાષામાં લખ્યું છે આ વખતે, આઈ બે ભેણું કે સારજાઈથી સુભાષ અને શીતલજા ઘણા રામ રામ ને પ્રણામ. ચોથી મેં જે પ્રોગ્રામ મેં આઈ બે ભેણું ખાસી ગાળ કચ્છી મેં કરી, મજો અછીવ્યો, ખાસો લાગ્યો, આઈ બે ભેણું બરોબર પ્રોપર કચ્છી બોલી, સજો પ્રોગ્રામ જબરદસ્ત વો, અસી ભુજજા આઈયુ, ભુજ મેં દસે જી જગ્યા જે બારે મેં ગુજરાત ડે જે પ્રોગ્રામ મેં કલ્પાબેન ગાલ કહી વે મને બાત વતાઈ થી. મેં કચ્છીમાં લખ્યું છે, જે વાંચવામાં કદાચ તમને તકલીફ પડે તો ક્ષમા કરજો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા તે માટે પૂરી ટીમને અભિનંદન. તમે જે કચ્છીની વાતો કરી, કચ્છી ગીતો સંભળાવ્યા અને તમે બંને બહેનોએ કચ્છીમાં વાતો કરી, ખૂબ જ મજા આવી ગઈ. આજા મળે પ્રોગ્રામ જબરદસ્ત વેતા, કાગળ લખે જો ડેરી થઈ વનેતી, અસી મળે પ્રોગ્રામ સુણ્યુતા, અચી જા બાય બાય. વાહ શીતલબેન, હવે માફી તો મારે માંગવાની રહી, જો તમે કચ્છીમાં ઈમેલ લખ્યો છે એ વાંચવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. કાર્યક્રમ આપને ગમ્યો તેનો અમને આનંદ છે અને આપે અભિપ્રાય મોકલાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: તો હવે પછી આ ઈમેલ છે વલસાડથી હોસંગ બરડીનો. જણાવે છે કે તમે અમારા પત્ર અને ઈમેલ્સ ખૂબ જ મીઠાશ અને પ્રેમ ભરી રીતે વાંચો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. હું નાનપણથી જ બુક્સ તેમજ છાપું વાંચતો આવ્યો છું. ટીવી અને મોબાઈલ ભલે આવ્યા પણ રેડિયોનો સાથ છૂટ્યો નથી. સવારથી બપોર સુધી મારે ત્યાં રેડિયો ચાલુ રહે છે. મેં એકવાર આકાશવાણી બરોડા પરથી ક્રિકેટ વિશે વાર્તાલાપ પણ આપેલો. અરે વાહ હોસંગભાઈ, આ જાણીને બહુ જ ખુશી થઈ. એટલે તમે એક વક્તા તરીકે અને શ્રોતા તરીકે બંને રીતે આકાશવાણી સાથે જોડાયેલા છો. વાહ, ખૂબ સરસ.
0: તો હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના બાગવાન સમા આપણા શ્રોતા મિત્ર કિરીટભાઈ સોલંકીનો. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ ઈમેલમાં જણાવે છે કે પહેલી તારીખનો કાર્યક્રમ ગુજરાત રાજ્યનો હેપીવાલા બર્થડેનો કાર્યક્રમ હતો, જેમાં આપણા શ્રોતા મિત્રો જે ગુજરાતમાં આકાશના ટમટમતા તારલાઓની જેમ ગામે ગામ અને શહેરે શહેર રહેલા છે, તેઓએ પોતપોતાના વિસ્તારની

0: ખૂબ જ ઝીણવટભરી માહિતી આપીને કાર્યક્રમને ચમકાવી દીધો. અને 4 તારીખનો કાર્યક્રમ માત્ર ને માત્ર પત્રો અને ઇમેઇલ્સના જવાબનો હતો, જેમાં માર્ચ મહિનાના સમીક્ષાત્મક પત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એનો મતલબ એમ થયો કે પત્રોનો જવાબ ભલે થોડો વહેલો મોડો મળે છે, પણ મળે તો ચોક્કસ છે. આ એ વાતનું ઉદાહરણ છે. વાહ, થેન્ક યુ કિરીટભાઈ, તમે આ વાતને સમજી અને આપના ઇમેઇલ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચાડી પણ ખરી. આગળ આપે લખ્યું છે કે અને હાલમાં સૂર્યનારાયણ મન મૂકીને વરસી રહ્યા છે. ગરમીનો પારો 40 થી ઉપર પહોંચી ગયો છે. આવા સમયે લૂથી બચવાના પ્રયત્નો દરેક વ્યક્તિએ કરવા જોઈએ. અમારે અહીં આઝાદ ચોકમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા બપોરના 11 વાગ્યાથી આશરે 3 વાગ્યા સુધી દરેક લોકોને તદ્દન મફત છાશ પીવડાવવામાં આવે છે અને ઘણા બધા લોકો આનો લાભ લે છે અને ગરમીથી હાશકારો પણ મેળવે છે. હા કિરીટભાઈ, આ સરસ સેવાનું કામ ગણી શકાય અને ઘણા બધા લોકો ઘણા ગામડાઓમાં શહેરોમાં આવા સેવાના કામ કરી રહ્યા છે અને ખરેખર ઉમદા કાર્ય છે જેનાથી લોકો ગરમીથી બચી શકે.
1: અને કિરીટભાઈના ઇમેલ પછી હવે આ ઇમેલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બંને બહેનો ખૂબ જ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરે છે એ બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર. તારીખ 8મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. કોર્ટ વિશે માહિતી ખૂબ સારી હતી. ભગવાન કરે કોઈને કોર્ટની જરૂરત ના પડે. હા માધુભાઈ, એ વાત તો આપની બિલકુલ સાચી. આપણે એ જ ઈચ્છીએ કે કોઈને એવા ડિસ્પ્યુટ જ ઊભા ના થાય કે કોર્ટમાં જવું પડે અને એકબીજાની સામે લડવું પડે.
0: તો માધુભાઈના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની ટીમ છે શ્રેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને નવા પધારેલા ભત્રીજી રીવાબેન. જણાવ્યું છે કે ભાણકીબેન હિવા 15 તારીખે 2 વર્ષના થઈ જશે. અમિતભાઈ હિવાને અમારા બંને તરફથી અને સહિયરની ટીમ તરફથી એડવાન્સમાં 2 વર્ષના હેપી બર્થડે. આશા રાખી કે એમના બીજા વર્ષના જન્મદિવસે હિવાબેન અમારી આ વિશ રેડિયો દ્વારા સાંભળે. આગળ આપે લખ્યું છે કે 4મી મેનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો, ગીતો ગમ્યા. 6મી મેના દિવસે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ હતો, તે સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તે દિવસે અગાઉના મહિનાના પણ બધા જ ઇમેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો. 8 વર્ષના પત્ર મિત્ર વિવેકભાઈ માધુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. તો 8મી મેના દિવસે રેડક્રોસ દિવસ તથા વર્લ્ડ થેલેસેમિયા દિવસ વિશે માહિતી સરસ હતી. વત્સલ શાહની હિતેશ માવાણી સર સાથેની મુલાકાતમાં કોર્ટમાં થતી કાર્યવાહી વિશેની માહિતી ખૂબ ગમી. જી થેન્ક યુ સો મચ અમિતભાઈ, કાર્યક્રમો આપને પસંદ પડ્યા તેનો અમને આનંદ છે.
1: અને અમિતભાઈના આ ઇમેલ બાદ હવે આ છે ડેર પાટણથી ધીરજવીર રબારીનો ઇમેલ. જણાવે છે આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર પ્રણામ. આદરણીય હિતેશભાઈ, તેમજ હૃદયના ભાવથી શ્રોતાઓને ઉપયોગી માહિતીનો રસથાળ પીરસનાર બંને બહેનો અલ્પાબેન અને લિપિબેન કુશળ હશો. શરીરને તંદુરસ્ત રાખવામાં શુદ્ધ આહાર અને સમયસરનો વ્યાયામ અગત્યનો ભાગ ભજવે છે. હું વ્યક્તિગતપણે માનું છું કે રોજ સવાર સાંજ 20 મિનિટ ચાલવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે. ગત શુક્રવારે નામદાર કોર્ટની કાર્યવાહીની સરળ ભાષામાં સમજણ આપવા બદલ વત્સલભાઈનો ખૂબ ખૂબ આભાર. સાથે ઘણા ઉપયોગી પ્રશ્નો પૂછવા બદલ આદરણીય હિતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. 90 વર્ષની પ્રસારણ યાત્રામાં અગાઉ સ્ત્રી સંમેલન કાર્યક્રમ એ સમયના એનાઉન્સર બહેનોની શક્ય હોય તો મુલાકાત રજૂ કરવા વિનંતી. અરે વાહ ધીરજભાઈ, આપનું આ સૂચન તો ખરેખર ખૂબ જ સુંદર છે અને અમે નોંધી લઈએ છીએ અને ખરેખર પ્રયત્ન કરીશું કે આવી કોઈ મુલાકાત અમે સહિયરમાં આપી શકીએ. શરીરની તંદુરસ્તી માટે આપે જે ટીપ આપી છે અથવા આપના જે વિચારો રજૂ કર્યા છે એ ખરેખર બધાએ અનુસરવા જેવા છે અને ખૂબ જ ઉપયોગી છે. સહિયર પરિવાર સાથે નિયમિતપણે જોડાવા માટે અને નિયમિત રીતે અમને ઇમેલ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને હવે આ સંદેશ છે જામનગરથી સહિયરના નિયમિત શ્રોતા ધર્મેન્દ્રસિંહજીનો. જણાવે છે કે તારીખ 4 મે કચ્છ

0: વિશેની સરસ માહિતી આપી. કિરીટભાઈ સોલંકીને કાર્યક્રમમાં સાંભળીને ખૂબ જ આનંદ થયો, ભજન પણ ગમ્યું. 6 તારીખ બુધવારે ખૂબ બધા પત્રો અને ઇમેઇલ્સના ઉત્તરો આપ્યા, નવા પત્ર મિત્રો પણ જોડાયા એ જાણીને આનંદ થયો. 8 મે શુક્રવારના રોજ કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોએ રેડક્રોસ દિવસ અને થેલેસેમિયા વિશે જાણવા જેવી વાતો કરી. કોર્ટ કાર્યવાહીની સમજણ વિશે ખૂબ સારી માહિતી આપી. માવાણી સાહેબે સરસ મુલાકાત લીધી. વત્સલ શાહ પાસેથી ઘણું જાણવાનું મળ્યું. ધર્મેન્દ્રસિંહજી, આપના આ પ્રોત્સાહક શબ્દો અમને ખરેખર એક નવી ઉર્જા આપે છે, કાર્યક્રમ વધુ સારો બનાવવાની પ્રેરણા આપે છે. આપના આટલા સરસ અભિપ્રાય બદલ અને સૈયર સાથે હંમેશા જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેઇલ્સની આજની આ સફરને અહીં જ થંભાવીએ અને હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટના મેસેજને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: કોમનવેલ્થ સમૂહ એ એક દુનિયાના 56 દેશો અને 18 ટેરિટરીઝ એટલે કુલ 74 દેશો અને ટેરિટરીઝ જે બ્રિટિશ અમ્પાયર અથવા બ્રિટિશ કોલોની અને તેના પર આધારિત કોલોનીનો સમૂહ કહેવાય છે. આ કોલોની અને દેશો આફ્રિકા ખંડ, એશિયા ખંડ, કરેબિયન, અમેરિકા, યુરોપ અને પેસિફિક ખંડોમાં પથરાયેલો છે અને જે વિશ્વના આશરે 270 કરોડ લોકોનો સમૂહ છે, જે લગભગ વિશ્વની 1/3 વસ્તીને આવરી લે છે. આ સમૂહનો જે દેશો છે તે ડેવલપ્ડ અને ડેવલપિંગ દેશોમાંથી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ બધા જ દેશોમાંથી ભારતની સૌથી વધારે વસ્તી છે અને સૌથી નાના સમૂહો જે છે, દેશો છે, જેની વસ્તી 15 લાખથી નીચે છે, એ લગભગ બધા જ સમૂહો આપણા આ કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેલ છે.
5: મેહુલભાઈ, આપણે ખૂબ સુંદર વાત કરી. હવે આપણે જે કોમનવેલ્થ ગેમ્સ 2030 અને એક અમદાવાદને બ્રાન્ડિંગ મળ્યું છે, અમદાવાદ 2030, તો આ કોમનવેલ્થ ગેમ્સ વિશે આપણે જાણકારી આપીએ.
4: ગત વર્ષે નવેમ્બર 2025માં ગ્લાસગો યુકે ખાતે કોમનવેલ્થ સમૂહની વાર્ષિક સામાન્ય સભામાં આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાત ભારત ખાતે યોજાશે તેમ જાહેર થયું. કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજવામાં આવે છે. 2030માં જે અમદાવાદ ખાતે યોજાનાર છે તેમાં આશરે 15-17 રમતો રમાશે, જેમાં મુખ્યત્વે એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ, સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને પેરા ટેબલ ટેનિસ, બોલ્સ અને પેરા બોલ્સ, વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવર લિફ્ટિંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, નેટબોલ અને બોક્સિંગ. આ એક અંદાજિત લિસ્ટ છે. સમય જતાં જેમ જેમ તૈયારી થશે તેમ આ લિસ્ટ ફાઇનલ થશે. અને ખાસ વસ્તુ એ છે કે નોર્મલ એથ્લીટ્સ અને સાથે સાથે પેરા એથ્લેટિક્સને બી આમાં આવરી લે છે ધ કોમનવેલ્થ ગેમ્સમાં. આ અગાઉ વર્ષ 2010માં ભારત ખાતે 19મી કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી ખાતે યોજાયેલ. અમદાવાદ 2030ની ખાસિયત એ છે કારણ કે આ રમતોને 100 વર્ષ પૂરા 2030માં થાય છે, શતાબ્દીનું વર્ષ છે અને યજમાન આપણું અમદાવાદ ગુજરાત અને ભારત છે, તેનું ગૌરવ છે.
5: આપે એકદમ સાચી વાત કરી કે અમદાવાદ ગુજરાત ભારત છે એ આ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરશે, જેનો સૌને ગૌરવ છે. મેહુલભાઈ, આપણે જેમ વાત કરીએ તો એક જે શહેરને હોસ્ટ બનવા માટેની તક આપવામાં આવે છે તો એ

0: આવનારા મહેમાનો, રમતવીરો, ડેલિગેટ્સ, મીડિયા, પ્રેક્ષકો વગેરે માટે દરેક કેટેગરીની હોટલો, હોસ્ટેલો બનાવવી પડે અથવા તો હાલની જરૂરિયાત તથા કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નવી બનાવવી પડે. અને અગત્યની વાત તો એ છે કે આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આસપાસના વિસ્તારોમાં બને ત્યાં સુધી બનાવવી પડે. પ્રેક્ષકો સિવાય ખાસ કરીને જે રમતવીરો હોય, ડેલિગેટ્સ હોય, તેમને દૂર દૂરથી ટ્રાવેલ કરીને વિધિન સિટી પણ લઈ જવામાં, લઈ આવવામાં, સિક્યુરિટીના આસ્પેક્ટ્સ એ બધા ધ્યાનમાં રાખીને આ બધી રમતગમતો જ્યાં થાય એની આસપાસમાં જ એમની રહેણાંકની વ્યવસ્થા થાય એવું ગ્લોબલી પ્લાનિંગ થતું હોય છે. ત્યારબાદ આવે છે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમદાવાદનું ટ્રાન્સપોર્ટ ખૂબ જ આધુનિક, મોડર્ન અને વ્યવસ્થિત બનાવવું પડે. આટલા બધા મહેમાનો આવે તેવો અમદાવાદ ગાંધીનગરમાં ફરશે, તેથી મેટ્રો, સિટી બસ, BRTS વગેરેને વધારે અદ્યતન બનાવવું પડશે. ત્યારબાદ સૌથી અગત્યનું છે સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ સૌથી અગત્યનો ભાગ એટલા માટે છે કે વિવિધ દેશોમાંથી રમતવીરો, VVIP લોકો આવે, તેમની સુરક્ષા એટલે લોકલ પોલીસ, ઇન્ટરનેશનલ પોલીસ, ઇન્ટેલિજન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર, દરેક વિભાગોએ એકબીજાના સતત સંપર્કમાં રહીને કામગીરી કરવી પડે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક સાથે અલગ અલગ જગ્યાએ આટલી બધી રમતો ચાલતી હોય તો તેનું લાઈવ બ્રોડકાસ્ટિંગ જે દેશ વિદેશોમાં થાય એક સાથે, એનો સ્કોર્સ, એનું રેકોર્ડ કીપિંગ વગેરે એકદમ અદ્યતન બનાવવું પડે.
1: મેહુલભાઈ, આપણે જે વાત કરી વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા હોય તેવા આઇકોનિક સ્ટ્રક્ચર વિશે પણ આપણે શ્રોતા મિત્રોને માહિતી આપીએ.
0: આઇકોનિક એટલે પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અથવા પ્રતીકાત્મક, અને સ્ટ્રક્ચર એટલે ઇમારત, બાંધકામ અથવા માળખું. આઇકોનિક સ્ટ્રક્ચર એટલે એક એવી ઇમારત જે પોતાની વિશિષ્ટ ડિઝાઇન થકી કોઈ પણ શહેર કે દેશની ઓળખ બની જાય. તો સરળ રીતે વાત કરીએ તો જે રચનાને જોતા જ તે સ્થળ અથવા શહેરની યાદ આવે તેને આઇકોનિક સ્ટ્રક્ચર કહીએ. વિશ્વવિખ્યાત જે સ્પોર્ટ્સના આઇકોનિક સ્ટ્રક્ચર છે તેના હું એક ઉદાહરણો આપું તો વેમ્બલી સ્ટેડિયમ લંડન UK ખાતે છે. આપણે એનો આર્ક જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આ વેમ્બલી સ્ટેડિયમ છે. તે જ રીતે બેઇજિંગ નેશનલ સ્ટેડિયમ ચાઇના, જેનું ઉપનામ બર્ડ્સ નેસ્ટ તરીકે પણ કહેવાય છે, એલાયન્સ એરિના મ્યુનિચ જર્મની, જ્યોર્જિયા અટલાન્ટા ખાતે અમેરિકામાં મર્સિડીઝ બેન્ઝ સ્ટેડિયમ, અમદાવાદનું આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને લંડન UKમાં આવેલ ટોટેનહામ હોટસ્પુર સ્ટેડિયમ. આ સિવાયના પણ અમુક આઇકોનિક સ્ટ્રક્ચર છે, પણ આ તબક્કે હું બે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વધારે વાત કરીશ. તો ક્વિન્સ એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક લંડન ખાતે આવેલ લંડન એક્વાટિક સેન્ટર, જે વિશ્વની ટેકનોલોજીની દ્રષ્ટિએ એકદમ અદ્યતન અને અદ્ભુત સ્વિમિંગ માટેની સુવિધા છે. બિલ્ડિંગની ડિઝાઇન અથવા થીમ વોટર ઇન મોશન પ્રમાણે, પાણીના વેવ્સ, પાણીના વેવ્સ, તમે એનું બહારથી સ્ટ્રક્ચર ફોટો જુઓ તો આમ વેવ ફોર્મમાં આખું બિલ્ડિંગની ડિઝાઇન કરેલી છે. અને આ સ્વિમિંગ પુલો આખા આંતરરાષ્ટ્રીય લેવલના સ્વિમિંગ પુલો છે, અને તેમાં સ્વિમિંગ પુલ ઉપરાંત જિમ્નેશિયમ અને ફિટનેસ માટેની પણ સુવિધાઓ છે. તે સિવાય બીજું જે એક્ઝામ્પલ આપીશ તો ધ કલંગ, જે સિંગાપોરમાં આવેલ એક સ્પોર્ટ્સ હબ છે. કલંગ એટલે વર્લ્ડ્સ લાર્જેસ્ટ ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન.
1: સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન,
0: હાજી, એટલે કે એવી વિશાળ જગ્યા જ્યાં રમતગમત, મનોરંજન અને જીવનશૈલી, હોટલ અને મોલ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય, જે સુવિધા વિશ્વમાં સૌથી મોટી અને પહેલી છે. તો ત્યાં કેટલી બધી સુવિધાઓ છે એક સાથે એ જાણીએ તો નેશનલ સ્ટેડિયમ છે જ્યાં સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ થાય. ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ સુપરસ્ટાર્સના કન્સર્ટ થાય, એક્ટ થાય, ફેમિલી એન્ટરટેનમેન્ટના શો થાય, સ્પોર્ટ્સની ટુર્નામેન્ટો થાય. એરિના જ્યાં ઇન્ડોરના સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ થાય અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ થાય. એક્વાટિક સેન્ટર, વોટર સ્પોર્ટ્સ સેન્ટર, એમાં સ્પ્લેશ એન્ડ સર્ફ એટલે આપણા વોટર પાર્ક ટાઈપનું, ટેનિસ હબ, વેવ મોલ, સ્પોર્ટ્સ મ્યુઝિયમ વગેરે વગેરે.
1: એટલે મેહુલભાઈ, આપણે કહીએ તો તમામ પ્રકારની રમત ગમતોનું આયોજન થઈ શકે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ અને લાઇફસ્ટાઇલ બધી જ સુવિધા ઉપલબ્ધ હોય તેવું આ સિંગાપોરનું એકમાત્ર મલ્ટી ફેસિલિટી સ્ટેડિયમ છે તેમ કહી શકાય.
0: 100%. અને એટલું આઇકોનિક એટલા માટે સિંગાપોર એક સૌથી નાનકડો દેશ છે અને

0: ત્યાં જગ્યાનો અભાવ હોવાથી એટલું એ લોકોએ પ્લાનિંગ સરસ રીતે કર્યું છે કે ત્યાં ફક્ત રમતગમત નહીં પણ એન્ટરટેનમેન્ટ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે.
1: મેહુલભાઈ, આપે જેમ વાત કરી તેમ જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રીજનરેશન અને એ બધી થીમ છે, તો તેની સાથે સાથે ઘણી વખત શહેરોનું પણ એક ટ્રાન્સફોર્મેશન થાય છે જેને અર્બન રીજનરેશન કહેવામાં આવે છે. તો આ શહેરી પુનઃવિકાસ છે તેના કોઈ ઉદાહરણ ખરા?
0: અર્બન રીજનરેશન એટલે કે શહેરી પુનર્વિકાસ એ એક એવી પ્રક્રિયા છે જેમાં જૂના જર્જરિત અથવા અલ્પ વિકસિત શહેરી વિસ્તારને ફરીથી વિકસિત કરીને સામાજિક, આર્થિક અને ભૌતિક રીતે સક્રિય અને વધુ સારા બનાવવામાં આવે છે. એનો એક વૈશ્વિક એક્ઝામ્પલ આપું તમને તો લંડનમાં ઓલિમ્પિક્સ વિલેજ અને તેની આસપાસનો ક્વીન એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક, જે શહેરી પુનઃવિકાસનો સચોટ ઉદાહરણ છે. 2012 લંડન ઓલિમ્પિક્સ પહેલાં એ વિસ્તાર અવગણા પામેલ ઔદ્યોગિક વિસ્તાર હતો અને તે હાલમાં સમૃદ્ધ રહેણાંક અને સાંસ્કૃતિકનું કેન્દ્ર બની ગયું છે. 2012 પહેલાં પ્રદૂષિત જમીન, અવગણા પામેલ ઔદ્યોગિક વિસ્તાર, ત્યાં 20 ફૂટનો ત્યજેલા ડોમેસ્ટિક એપ્લાયન્સીસનો ખડકલો, પ્રદૂષિત પાણી, ઓવરહેડ પાવર લાઇનની આવી રીતનું એક જગ્યા હતી. પણ ઓલિમ્પિક્સ વખતે એ એકદમ પ્રદૂષણ મુક્ત વિસ્તાર, 16,000 રમતવીરો અને અધિકારીઓ માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ અને હાલમાં એટલે પોસ્ટ 2012 બાદ એથ્લેટિક વિલેજનું રૂપાંતર ઇસ્ટ વિલેજ તરીકે કરવામાં આવ્યું, જેમાં 2800 ઘર, જે અડધા ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ છે, અંડરગ્રાઉન્ડ કેબલ લેવલ લઈ જવામાં આવ્યા અને હાલમાં વિશાળ બગીચાઓ, સ્કૂલો અને શોપિંગ કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે.
1: મેહુલભાઈ, એક પ્રશ્ન એ પણ થાય કે આ પ્રકારના અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરીએ, પરંતુ એક વખત કોમનવેલ્થ ગેમ્સ છે તેનું આયોજન સંપન્ન થયા બાદ તેનું મેન્ટેનન્સ ને એ બધા પ્રશ્નો પણ હોય છે, તો તે વિશે શું આયોજન હોય છે?
0: સરકાર દ્વારા જો આ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ પર જો વિકસાવી અને એના ધોરણો ઉપર ઓપરેશન અને મેન્ટેનન્સ પર આપી શકાય છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે મ્યુઝિયમ, લાઇબ્રેરી જેવી સુવિધાઓ સ્થાપી અને કાયમી ધોરણે મુલાકાતીઓ કે ટુરિસ્ટો માટે ખુલ્લું મૂકી શકાય, જેથી દરેક માટે એક સંભાળું બને. ફરીથી હું MCGનો દાખલો આપું કે MCG મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં, ત્યાં દરેક પ્રવાસીઓ મેલબોર્ન જાય તો પેકેજ ટૂરમાં બી મેલબોર્નની જે સાઇટ વિઝિટ હોય છે એમાં MCGની ટૂર ગોઠવે છે અને લોકો અચૂક ત્યાં જોઈને જ આવે છે. સ્કૂલના બાળકોની ટૂરનું આયોજન થઈ શકે, જેથી બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે જ્ઞાન અને રૂચિ વધી શકે. સોવિનિયર શોપ, બાળકો માટે પાર્ટી, ફેમિલી સમ ફંક્શન વગેરેનું પણ આયોજન થઈ શકે.
1: શ્રોતા મિત્રો, અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન થનાર છે, તેના માટે આકાશવાણી સ્ટુડિયોઝમાં મેહુલભાઈ ખાખી આવ્યા અને તેમણે ઘણી બધી કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષંગિક વાતો કરી. આકાશવાણી સ્ટુડિયોઝમાં આવવા માટે મેહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર હિતેશભાઈ, આકાશવાણી અમદાવાદને પણ આભાર.
2: કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030, આ વિશે આપ સાંભળી રહ્યા હતા મેહુલ ખાખી સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા છે કે આપને આ માહિતી જાણવી ગમી હશે. અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com.
3: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
4: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
3: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
4: તો પછી સાચો નંબર
3: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
4: તમે તો બચાવી લીધો દીદી.
3: કામથી નહીં
4: કરું છું. RBI કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
2: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતે

0: કંદર્પ શુક્લે ગાયેલી ભાસ્કર વોરાની રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: મારા મનના મંદિરે.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કસગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો. ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. તમિલનાડુમાં સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલગા વેત્રી કસગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો છે, જેમાં 144 ધારાસભ્યોએ સરકારના તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 22 ધારાસભ્યો વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સરકારને ગૃહમાં સ્પષ્ટ બહુમતી મળી હતી. મુખ્ય વિપક્ષી પક્ષ ડીએમકે કાર્યવાહી દરમિયાન વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. શ્રી વિજયની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 108 બેઠકો જીતી હતી. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામી આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. લોકનિવાસ ખાતે આયોજિત એક સમારોહમાં પુડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના મલ્લાદી કૃષ્ણરાવ અને ભાજપના એ નમસ્વયંને પણ મંત્રી તરીકે શપથ લીધા. હાજર રહેલા લોકોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ, પ્રદેશ ભાજપ પ્રમુખ વી પી રામલિંગમ, અધિકારીઓ અને પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ હેઠળ ફરજિયાત તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામની તેમની તાજેતરની મુલાકાતો દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. આ પગલું પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક મજબૂતીમાં ફાળો આપવા માટે પ્રધાનમંત્રીની 7 અપીલોને અનુરૂપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાફલામાં ઘટાડો થવા છતાં પ્રધાનમંત્રીની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. પ્રધાનમંત્રી મોદી અધિકારીઓને કોઈપણ નવી ખરીદી કર્યા વિના શક્ય હોય ત્યાં તેમના કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું. આ પગલું પ્રધાનમંત્રી દ્વારા નાગરિકોને આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક સ્થિરતામાં યોગદાન આપવા માટે કરવામાં આવેલી 7 અપીલોને અનુરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું. તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ ઝેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ્રી ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના 4થા તબક્કામાં તેઓ સોમવારે 3જી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો.
નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 2 ડઝન લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન તપાસના ભાગરૂપે એસઓજી દ્વારા સીકર અને નજીકના વિસ્તારોમાં સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઘટાડા બાદ વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવોમાં આંશિક ઘટાડાને કારણે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 340 કરતાં વધુ અને નિફ્ટીમાં 115 અંક કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં આજે 6% સુધીનો મોટો ઉછાળો જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના વાયદા બજારમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનું લગભગ 6% વધીને 1,62,597 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે જુલાઈ કોન્ટ્રાક્ટ માટે ચાંદી લગભગ 6.4% વધીને 2,96,821 રૂપિયા પ્રતિ ગ્રામ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, એમ તાજેતરના અહેવાલો દર્શાવે છે. જોકે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં 8% સુધીનો વધારો થયો હતો. સરકારે સોના અને ચાંદી પર સેસ સહિત આયાતે ડ્યુટી 6%થી વધારીને 15% કરી છે. પ્લેટિનમ પરની આયાત ડ્યુટી પણ 6.4%થી વધારીને 15.4% કરવામાં આવી છે. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દરો બુધવારથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયે આ સંબંધમાં મંગળવારે મોડી રાત્રે અધિસૂચના બહાર પાડી. તે મુજબ સરકારે સોના અને ચાંદીની આયાત પર 10% મૂળભૂત સીમા શુલ્ક અને 5% કૃષિ માળખાકીય સુવિધા અને વિકાસ ઉપકર લગાવ્યો છે. આનાથી પ્રભાવી આયાત વેરો 6%થી વધીને 15% થઈ ગયો છે. આ દરો આજથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયની અધિસૂચના 16/2026માં સીમા શુલ્ક દ્વારા કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલી વસ્તુઓ માટે સીમા શુલ્કના દરોને અપડેટ કરવામાં આવ્યા છે. અધિસૂચના અનુસાર સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ પર 5% શુલ્ક લાગશે, જ્યારે પ્લેટિનમથી બનેલી વસ્તુઓ પર આ દર 5.4% હશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું લખનૌમાં નિધન થયું. તેમની ઉંમર હજુ માત્ર 38 વર્ષની હતી. સૂત્રો અનુસાર તેઓ બીમાર હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મતે પ્રતીક યાદવને સિવિલ હોસ્પિટલમાં સવારે 6 વાગે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું અવસાન થઈ ગયું હતું. તિરુપુર જિલ્લાના વેલ્લાકોવિલ કરૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસ ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ફરજ પરના પોલીસકર્મી સહિત 6 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું. રસ્તાના ડિવાઇડર સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકને પોલીસકર્મી રવિચંદ્રન હટાવી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી કાર અચાનક કાબુ ગુમાવીને ટ્રક સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં પોલીસકર્મી રવિચંદ્રન, ટ્રક ડ્રાઈવર અને કારમાં સવાર 4 લોકો સહિત કુલ 6 લોકોના મોત થયા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. વેલ્લાકોવિલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે વહેલી સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચ્યા. તેઓ આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કઝગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો, ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

दोस्तों आकाशवाणी के अहमदाबाद, वडोदरा, राजकोट और भूज केंद्र से आप सुन रहे हैं जय भारती कार्यक्रम। बहुजन हिताय, बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी, 90 वर्ष थी समाज में सचोट माहिती, शिक्षण અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન। कार्यक्रम का अगला गीत हमने लिया है फिल्म भावेश जोशी सुपर हीरो से, जिसे गाया है पापन और साथियों ने। इस गीत को लिखा है अमिताभ भट्टाचार्य ने और संगीत अमित त्रिवेदी का।

0: AIR at 90.
1: મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં અભિમાન ફિલ્મનું ગીત. સંગીતકાર છે SD બર્મન.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: પસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: મિત્રો, સાંભળીએ અસલી નકલી ફિલ્મનું ગીત. ગાયક કલાકાર લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીતકાર છે શંકર જયકિશન.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે બાપ, અભિનંદન. હવે બહુવધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: હવે સાંભળીએ બોબી ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મન્ના ડે, શૈલેન્દ્ર સિંહ અને સાથીઓના સ્વરમાં. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળીએ હસરત જયપુરીની રચના ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મ છે ચોરી ચોરી.

મિત્રો, આ કાર્યક્રમના અંતમાં સાંભળીએ હાથી મેરે સાથી ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. રચના છે આનંદ બક્ષીની.

चुपके चुपके एक दूसरे से हम जो कहेंगे हंसते हंसाते तू भी सुन जा। મિત્રો, આ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
0: પિઝા પાર્ટી.
2: યે,
1: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જ જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં?
3: નો શેરિંગ.
1: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: મિત્રો, આ કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાયક કલાકાર જગજીત સિંઘના સ્વરમાં આ ગીત.

મિત્રો, આ ગીત સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત યુવાણી.

તો કેમ છો મારા વાલા યુવા દોસ્તો, હું તમારી હોસ્ટ અને દોસ્ત આયુષી આ યુવાની કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં વાતાવરણમાં કંઈક અલગ જ મંદમસ્તી છવાયેલી છે. અહીં ભણવાનો સન્નાટો નહીં, પરંતુ વેકેશનની આઝાદી ગુંજે છે. પરીક્ષાઓના ટેન્શનથી મુક્ત અને બપોરના એ આકાર તાપમાં પણ મનમાં ઠંડક છવાયેલી છે. પણ મિત્રો, શું આ વેકેશન માત્ર મસ્તી અને મજામાં જ કાઢવાનું છે? હા હા, મને પણ ખબર છે, પરીક્ષામાં અવ્વલ આવવા માટેના પ્રયત્નો બાદ થોડો આરામ કરવા મળે તો તેમાં આરામ કરવો કાંઈ ખોટો નથી. પરંતુ મિત્રો, આપણે યુવાનો છીએ, આપણને કંઈ એક જગ્યા પર બહુ સમય બેસી રહેવું ગમે ખરું? નહીં ને? એટલે જ કદાચ વેકેશન પડે ને ત્યારે એટલી ખુશી થતી હોય છે કે હાશ, હવે બસ જલસા જ કરવાના છે, ખરું ને? પણ અસલમાં તો વેકેશનના માત્ર પહેલાં 10 જ દિવસ સારા લાગે છે. પછી તો આપણને એ શાળાની મસ્તી, મિત્રો જોડેની ગપશપ, આમ બધું યાદ આવવા લાગે છે અને આપણે માતા પિતાનું લોહી પીવા લાગીએ છીએ એમ કહીને કે હવે અમને કંટાળો આવે છે. પણ શું આપણે એવું ન કરી શકીએ કે આ રજાઓનો કંઈક સારો ઉપયોગ કરીએ, આપણી આ મસ્તીને જાળવીને?

આપણી કોઈ નવી સ્કિલ જગાડીએ? મિત્રો, આવનાળાનું વેકેશન માત્ર આરામ કરવાનો સમય નથી, પણ આપણી અંદરના છુપાયેલા એક કલાકારને રિચાર્જ કરવાનો સુવર્ણ અવસર છે. તો ચાલો મિત્રો, આમ ગપશપ કરતા કરતા આપણે એક મસ્ત ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે કિશોર કુમારે.

0: દરેક બાળક જન્મે ત્યારે તેનામાં એક કલાકાર તો હોય જ છે. બસ મોટા થતા થતા આપણે એ કલાકારને ક્યાંક ખોવી નાખીએ છીએ. એમ કહેવાય છે કે કુદરતે દરેકના હાથમાં એક અલગ હુનર આપ્યું છે, પણ જેમ જેમ સમજણ આવે છે એ હુનર પર દુનિયાની અપેક્ષાઓની ધૂળ જામવા લાગે છે. અહીં કદાચ એ માતા પિતાના સપનાઓનો ભાર પણ હોય છે, જે તેઓ પોતે ન બની શક્યા એ પોતાના સંતાનોમાં જોવા ઈચ્છે છે. બેટા, નૃત્યમાં શું રાખ્યું છે? ભણીને ડૉક્ટર કે એન્જિનિયર બન. બસ આ જ વાક્ય એક ઉગતા કલાકારના ઘૂંઘરું તોડી દે છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે કોઈ બાળક ભીની માટીમાં રમતું હોય ત્યારે એ માત્ર કાદવ નહોતો પણ એક શિલ્પકારની શરૂઆત હતી. જ્યારે એ બાળક રસોડાના ડબ્બા વગાડતું હતું ત્યારે એ માત્ર ઘોંઘાટ નહોતો પણ એક સંગીતકારનો લય હતો. જ્યારે એ દિવાલ પર લીટા કરતું હતું ત્યારે તે દિવાલ નહોતું બગાડતું પણ તે એક ચિત્રકારની કલ્પના હતી. આપણે કંઈક સારું મેળવવાની લાલચમાં આપણી અંદર જે શ્રેષ્ઠ છે તેને ગુમાવી બેસીએ છીએ. બહારની દુનિયામાં સફળતા શોધતા શોધતા આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા ગળામાં એક મધુર સૂર હતો, આપણા પગમાં એક નૃત્યની ગતિ હતી અને આપણી વાણીમાં લાગણીઓ વહેવડાવવાની શક્તિ હતી. પણ અહીં તો સવાલ એ છે કે શું એકવાર ખોવાયેલી એ કલા કાયમ માટે મરી પરવારે છે કાંઈ? ના, કલા તો વડલાના બીજ જેવી છે. ગમે તેટલા પથ્થરો નીચે દબાયેલી હોય પણ જો નિશ્ચયનું પાણી મળે તો તે પથ્થર ચીરીને પણ બહાર આવે છે. વિચારો તો ખરા, કેટલાક પ્રકારના કલરવો આપણી આસપાસ ગુંજે છે. કોઈના હાથમાં કોડિંગના લોજિકોની કરામત છે તો કોઈ માટીના પિંડમાંથી આબેહૂબ મૂર્તિ કંડારી શકે છે. કોઈના શબ્દોમાં વક્તૃત્વતાની એવી ધાર છે કે આખું મેદાન ડોલી ઉઠે તો કોઈના રસોડામાં મસાલાની એવી સુગંધ જે દિલ જીતી લે છે. કોઈના પગમાં રમતગમતની એવી ગતિ છે જે પવનને આંબી જાય તો કોઈના મનમાં ફોટોગ્રાફીની એવી દ્રષ્ટિ જે એક સામાન્ય ક્ષણને પણ અમર કરી દે છે. જો કોઈ સમાજ કે પરિવારની અપેક્ષાઓના પિંજરામાં કેદ હોય તો એમાંથી બહાર આવવાની ચાવી પણ એમની પાસે જ છે. આપણે સૌ પ્રથમ આપણી જાતને જ પૂછવું, મને શું ગમે છે? દુનિયા ભલે આપણને એવરેજ ગણે પણ આપણી કલા આપણને યુનિક બનાવે છે. જે દિવસે આપણે આપણી કલાનું સન્માન કરીશું દુનિયા આપોઆપ કરતી થઈ જશે. જો મિત્રો, મમ્મી પપ્પા ભણવા માટે કહે છે તો ભણો, પણ ભણતરને તમારી કલાનું દુશ્મન નહીં પણ દોસ્ત બનાવો. એક શિક્ષિત કલાકાર દુનિયાને વધુ સારી રીતે સર્જી શકે છે. માતા પિતા સાથે જીદ નહીં પણ સંવાદ કરો. એમને જણાવો કે તમારી કલા એ કોઈ સમય વ્યર્થ નથી કરતી. જ્યારે તેઓ તમારી મહેનત અને સમર્પણ જોશે ત્યારે એ જ દબાણ પ્રોત્સાહનમાં બદલાઈ જશે. કલા કોઈ દોડ નથી કે જેમાં આપણે પ્રથમ આવવાનું છે. કલા એ તો એક પ્રવાસ છે. ભલે ને ગીત બેસુરું ગવાય કે ચિત્રમાં રંગ ઢોળાય, પણ શું ખબર એ ઢોળાયેલા રંગમાં જ કલાકારની સાચી ઓળખ છુપાયેલી હોય. કલામાં કોઈ પરફેક્ટ નથી હોતું. સમાજ ભલે તમને માર્કશીટથી માપે પણ તમે તમારી જાતને તમારા સર્જનના સંતોપથી માપો. પણ દોસ્તો, આ આત્મવિશ્વાસ ક્યાંથી લાવવો? ક્યારેક આ ભીડવાળા શહેરમાં અને પુસ્તકોના ભારમાં આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. ત્યારે યાદ આવે છે એ આશરો જે આપણને કોઈ જજ કરવાવાળું નથી હોતું, જે આપણે માત્ર એક કલાકાર હોઈએ છીએ. હા, હું વાત કરું છું વેકેશનની. મિત્રો, આપણા એક યુવા મિત્ર માસૂમ પંચોલી આપણી સાથે વેકેશનની મજા લેવા માંગે છે, તો ચાલો તેમને સાંભળીએ.
1: નમસ્કાર મિત્રો, જીવનમાં ક્યારેય એવું થાય છે ને કે આપણે બસ થાકી જઈએ, દિમાગને થોડોક આરામ જોઈએ, દિલને શાંતિ જોઈએ, અને એ જ સમયે એક વસ્તુ આપણાને ફરી જીવંત બનાવે છે, પ્રવાસ, સફર અને નવી જગ્યાઓ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આ સુંદર સફર. મિત્રો, જો હું તમને કહું કે એક એવી જગ્યા છે જ્યાં તમને એક સાથે દેશપ્રેમ, સાહસ, કુદરત અને વિજ્ઞાન તથા ટેકનોલોજીનો અનુભવ કરી શકો તો તમે શું કહેશો? હા, એ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની. માત્ર એક સ્મારક નથી પણ એક અનુભવ છે. જ્યારે તમે આ પ્રતિમાને નજીકથી જુઓ છો ત્યારે તમને ગર્વની અનુભૂતિ થાય છે. મિત્રો, અહીં ફક્ત પ્રતિમા નથી, આ તો એક સંપૂર્ણ પ્રવાસ પર્યટનનું સ્થળ છે. અહીં લોકો દેશ વિદેશથી આવીને અદ્ભુત કલા જોવે છે. નર્મદા નદીના કિનારે બનેલી આ જગ્યા આખા ભારતના પર્યટનનું મુખ્ય સ્થળમાંનું એક બન્યું છે. અહીંની જંગલ સફારીમાં તમે અનેક પ્રાણીઓને નજીકથી જોઈ શકો છો. બાળકો માટે તો આ એક જીવંત પ્રાણી સંગ્રહાલય જેવો અનુભવ છે. દરેક વ્યક્તિ તેના પરિવારને લઈને અહીં મજા માણવા માટે આવે છે, તથા આ સ્થળોને ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. ત્યાં કોઈ ગંદકી નથી, તથા ત્યાં સુધી પહોંચવા માટે નિરંતર બસ વ્યવસ્થા કરવામાં આવી છે, અને રસ્તો પણ ખૂબ સુંદર તથા તકલીફ ન પડે તેમ આયોજન કરવામાં આવ્યું છે. કુદરતને માણી શકો તેવા બધા પ્રયત્નો કર્યા છે, તેટલે જ આ સ્થળે લોકો આવવા માટે ઉત્સાહથી ભરેલા હોય છે. મિત્રો, અહીં ખૂબ સુંદર પતંગિયોનો બગીચો છે. તમે તે પતંગિયાઓની વચ્ચે ચાલો છો તો જાણે કુદરત તમનું સ્વાગત કરતું હોય તેવું તમને અનુભવ થાય છે. ત્યાંની સુંદરતા વર્ણવી ન શકાય તેવી છે. મિત્રો, આપણા બધાને સાહસી પ્રવૃત્તિઓ કરવાનું ખૂબ શોખ હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌથી વધારે મજા આવે છે રિવર રાફ્ટિંગમાં. નર્મદા નદીના પાણીમાં સ્પીડ સાથે જવું તે એકદમ

અને જીવંત તથા પ્રફુલ્લિત કરી દે છે. અહીં તમારો બધો થાક મજામાં પરિવર્તિત થઈ જશે, તથા સાંજ આવે એટલે સૌથી સુંદર ક્ષણ લાઇટ એન્ડ સાઉન્ડ શો, જ્યારે પ્રતિમા પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને સાથે સરદાર પટેલની વાર્તા સાંભળવા મળે છે, તથા તેમનામાં રહેલા ગુણો જાણીને આપણે આપણું જીવન વધારે સારું બનાવી શકીએ છીએ. એવો અનુભવ તમે ક્યારેય ભૂલી નહીં શકો. મિત્રો, જીવનમાં ક્યારેય એવો સમય આવે છે જ્યારે આપણાને શાંતિ જોઈએ. અંદરથી એવી શાંતિ આપે છે નીલકંઠ ધામ પોઈચા. નર્મદા નદીના કિનારે આવેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, આ એક અનુભવ છે. મંદિરની ભવ્યતા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. સફેદ પથ્થરમાંથી બનેલી કોતરણી કામ, લાઇટિંગ અને આસપાસનું વાતાવરણ બધું એકદમ પવિત્ર લાગે છે. સાંજના સમયે જ્યારે નદીનો ઠંડો પવન આવે છે ત્યાં તમે તમારો બધો થાક અને તણાવ ભૂલી જશો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કાશી વારાણસી વિશે, પરંતુ તે આપણા સ્થળથી ઘણું દૂર છે, તથા દરેકને કાશી જવાની એક ઈચ્છા મનમાં હોય છે. પરંતુ મિત્રો, તમને આશ્ચર્ય થશે કે વડોદરાથી માત્ર 30 કિલોમીટરથી દૂર આવેલું કાયાવરણ ગામ એક કાશી તરીકે જ ગણવામાં આવે છે. તેનો મહિમા ખૂબ સુંદર છે. કાયાવરણમાં 100થી પણ વધુ શિવલિંગનો ઉદ્ભવ સ્વયંભૂ થયેલો છે, અને ત્યાંનું વિશ્વવિખ્યાત લકુલિશ વિદ્યા મંદિર ભગવાન શિવના અવતાર સાથે જોડાયેલું છે. આ સ્થળને યોગ અને તપસ્યાનું કેન્દ્ર માનવામાં આવે છે. મંદિરના પરિસરમાં પ્રવેશ કરતા જ તમને એક શાંતિનો અનુભવ થાય છે, શબ્દો ઓછા પડે એવો અનુભવ. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ હોય છે. અહીં માત્ર પૂજા નહીં પરંતુ ધ્યાન અને આંતરિક શાંતિ માટે પણ લોકો આવે છે. જો તમે જીવનમાં થોડી ક્ષણો માટે બધું ભૂલીને શાંતિ મેળવવા માંગો છો, ઉર્જાની અનુભૂતિ કરવા માંગો છો, તો તમે કાયાવરણ એકદમ સુંદર જગ્યા છે. મિત્રો, હવે વાત કરીએ યુવાનોની મનપસંદ જગ્યાની, જ્યાં ભરપૂર સાહસ, મજા અને કુદરત છે. ચાંબુગઢ અભયારણ્ય. અહીં પહોંચતા જ તમને લાગે છે તમે શહેરની ભાગદોડથી દૂર આવી ગયા. હરિયાળી, પર્વતો અને શાંતિ બધું જ દિલ જીતી લે છે. જ્યારે જ્યારે મિત્રો આપણે કુદરતની નજીક જઈએ છીએ ત્યારે કંઈ અલગ જ અનુભૂતિ થાય છે, અને તે જ છે જે આપણને તણાવ મુક્ત કરવામાં ખૂબ ઉપયોગી છે. યુવાનો માટે અહીં ટ્રેકિંગ સૌથી મોટું આકર્ષણ છે. પર્વતો ઉપર ચડવું, જંગલોમાંથી પસાર થવું, તમારા મિત્રો સાથે તમે એક વખત અહીં ફરવા જશો તો તમે તે અનુભવ ક્યારેય નહીં ભૂલી શકો. આટલું સુંદર વાતાવરણ, શહેરની ગરમીમાંથી આરામ તથા મિત્રો સાથેની મસ્તીભરી યાત્રા તમને તાજા કરી દે છે. અહીં વાઇલ્ડ લાઈફ પણ જોવા મળે છે, હરણ, પક્ષીઓ અને અન્ય પ્રાણી. અને મિત્રો, સવારના સમયે તો અહીં સ્વર્ગ જેવું લાગે છે. પંખીઓનો અવાજ, ઠંડી હવા અને હરિયાળી. જો તમે સાહસ પ્રેમી છો તો જાંબુગોળા તમારા માટે સ્વર્ગ છે. હવે મિત્રો, વાત કરીએ એક કુદરતના અજોડ ચમત્કાર વિશે, જે વડોદરાથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે. તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક વૃક્ષ આખા જંગલ જેટલું વિસ્તરેલું હોય? જો નથી સાંભળ્યું તો તમે જરૂર જાણવું જોઈએ કબીરવડ વિશે. ભરૂચ નજીક નર્મદા નદીના મધ્યમાં આવેલું આ સ્થળ એક વિશાળ વડના વૃક્ષ માટે પ્રખ્યાત છે, જે વર્ષો નહીં સદીઓથી જીવન છે. કબીરવડ માત્ર એક વૃક્ષ નથી, પરંતુ કુદરતનું જીવન ચમત્કાર છે. કહેવાય છે કે આ વડનું વૃક્ષ એટલું ફેલાયેલું છે કે તેની મુખ્ય ડાળીઓમાંથી હજારો જેટલી ડાળીઓ નીચે આવીને જમીનમાં સ્થિર થઈ ગઈ છે, અને આજ તો આખા જંગલ જેવું લાગે છે. મિત્રો, જ્યારે તમે કબીરવડ ટાપુ પર પહોંચો છો ત્યારે પ્રથમ નજરે તમને લાગે છે કે તમે કોઈ કુદરતી પાર્કમાં આવ્યા છો. ચારે બાજુ ફેલાયેલા વડ, તેની છાયા અને પક્ષીઓનો મધુર અવાજ, આ બધું મનને એકદમ સ્વર્ગ જેવું લાગે છે. મિત્રો, જો તમે અહીં જશો તો તમને સમયનો ખ્યાલ જ નહીં રહે. એવું લાગશે સમય થંભી ગયો છે અને તમે કુદરતમાં ખોવાઈ ગયા છો. અહીં ફોટોગ્રાફી માટે પણ ખૂબ સુંદર સ્થળ છે. મોટા મોટા વૃક્ષના થડ, લટકતી ઝાડીઓ અને પ્રકાશનો છાયાનો ખેલ ખૂબ સુંદર લાગે છે. મિત્રો, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને કંઈક અલગ અનુભવ કરવા માંગો છો તો તમે જરૂર જવું જોઈએ ટુંગઈ હિલ. આ એક એવો છુપાયેલો ખજાનો છે જે હજી સુધી બધા લોકો નથી જાણતા, પણ જે લોકો ગયા છે તે લોકો ફરી ફરી જવાનું મન કરે છે. ટુંગઈ હિલ એસઓયુ નજીક આવેલ એક સુંદર પર્વતીય સ્થળ છે, જ્યાંથી તમને આખું નર્મદા વેલી અને આસપાસના પર્વતોનો શાનદાર નજારો જોવા મળે છે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો એકદમ દિલ જીતી લે છે. સૂર્ય ધીમે ધીમે પર્વતોની પાછળ ઉગે છે અને અસ્ત થાય, અને આકાશનો રંગ બદલાતું જાય, એ ક્ષણ તમે ક્યારેય નહીં ભૂલી શકો. મિત્રો, અહીંનું મુખ્ય આકર્ષણ છે ટ્રેકિંગ. ટુંગઈ હિલ સુધી પહોંચવા થોડું ચાલવું પડે, પણ આપણા યુવાનોને તો મજા પડી જાય. અહીં સૌથી ટોચ પર પહોંચીને નીચે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડેમ
એક સીધી લીટીમાં જાને ડ્રોન વ્યૂથી જો

0: જોતા હોય તેમ લાગે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને આવી રીતે જોવી એ ખૂબ અદ્ભુત અનુભવ છે અને તે દ્રશ્યો મનમોહક હોય છે. જાણે બસ ત્યાં જ બેસીને કલાકો સુધી નિહાળ્યા કરીએ. ગરમીના સમયે પણ આટલા ઊંચા પર્વત પર ચડીને જ્યારે ટોચ પર હવા તથા વાતાવરણ એકદમ આપણાને તાજા કરી દે છે, તો ચોક્કસથી માત્ર સ્ટેચ્યુ જોઈને પાછા ના આવી જશો. એકવાર ટુંગર હિલ અવશ્ય જઈ શકાય. તો ચાલો મિત્રો, આજે આપણે કેટલી સુંદર જગ્યાઓની વાત કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગર્વ, પોઈચાની શાંતિ, કાયાવરોહણની પવિત્રતા, જાંબુઘોડાનું સાહસ, કબીરવડ કુદરતનો ચમત્કાર અને અંતે ટુંગર હિલનો અદ્ભુત નજારો. પણ મિત્રો, આ જગ્યાઓ નથી, એક અનુભવ છે જે તમને અંદરથી બદલી નાખે છે. જીવનમાં કામ, ભણતર, તણાવ બધું ચાલતું રહે છે, પણ ક્યારેય પોતાને સમય આપવો એ પણ એટલું જ જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણે સૌ પહોંચી જઈએ આપણા મિત્રો તથા પરિવારજનો સાથે એક સુંદર પ્રવાસ પર. હંમેશા ખુશ રહો, ફરતા રહો અને જીવનને માણતા રહો.
1: દોસ્તો, વેકેશન એટલે દાદા દાદી કે નાના નાનીના ઘરે જવાનો સમય, ખરું ને? આપણી માટીની કલાનો જાદુ ત્યાં જ છુપાયેલો છે. આ વેકેશનમાં જ્યારે આપણે એમને એમ બેઠા છે, ત્યાં વરલી કલા, મધુબની કે કચ્છનું ભરતકામ શીખવાનો પ્રયત્ન કરીશું તો કેવું રહેશે? આ માત્ર આપણો સમય પસાર કરે એમ નથી, પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાણ પણ છે. ઘણીવાર આપણને લાગે છે કે જૂની કલા એટલે માત્ર સંગ્રહાલયની વસ્તુ, પણ હકીકતમાં તે આપણી ઓળખ છે. આ બધી કલાઓ પણ કેવી અદ્ભુત છે નહીં? વરલી કલા, જે માત્ર રેખાઓ અને ત્રિકોણ દ્વારા આખી સામાજિક પ્રકૃતિ અને પૌરાણિક કથાઓનું સુંદર મિશ્રણ હોય છે, અને આ લીપણકામ, આ તો હમણાંના યુવાનોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતના કચ્છની આ કલા, જેમાં માટી અને અરીસાનો ઉપયોગ થાય છે, તે આજે આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભિન્ન ભાગ બની ગયો છે. તો મિત્રો, હવે આપણે સાંભળીએ ફિલ્મ લુકા છુપીનું આ મસ્તી ભરેલું ગીત, જેને સ્વર આપ્યો છે ટોની કક્કર અને નેહા કક્કરે.

ટી શર્ટ ડિઝાઇન, મગ પ્રિન્ટિંગ કે લેપટોપના સ્ટીકર્સ બનાવી શકીએ છીએ. અને મિત્રો, ફોનનો ઉપયોગ ન કરી આપણી આસપાસ રહેલી કોઈ કલાકાર પાસેથી આવી અદ્ભુત કળાઓ શીખીએ તો તે વધુ અસરકારક રહે, નહીં? શું કહેવું છે તમારું? વેકેશનમાં વિદ્યાર્થીઓએ કલા શીખીને માત્ર સમય પસાર નથી કરી રહ્યા, પણ એક નવી સ્કિલને જાગૃત કરી રહ્યા છે. હમણાં તો આપણે આમ પણ કરી શકીએ છીએ, કોઈના જન્મદિવસ પર તેમને બજારથી ખરીદેલી વસ્તુ આપવાને બદલે કંઈક જાતે બનાવીને આપીએ તો એ વધુ મૂલ્યવાન લાગશે. અને આપણી આ મહેનત અને લાગણી જ્યારે સામેવાળો વ્યક્તિ જોશે ને, તો તેના મુખ પર જે સ્મિત આવશે, આહા, એ જોઈને કંઈક અલગ જ શાંતિ મળશે આપણને. આપણને જાણીને નવાઈ લાગશે કે વિદેશમાં ભારતીય હસ્તકલાની માંગ ખૂબ જ વધારે છે. જો આપણે વેકેશનમાં આ જ કલાને નિપુણતાથી મેળવીએ તો આપણે ભવિષ્યમાં પોતાની એક બ્રાન્ડ પણ શરૂ કરી શકીએ છીએ. આપણી આ કલાને કેટલાક એપ્લિકેશન દ્વારા ઘણા ઊંચા ભાવે પણ વેચી શકીએ છીએ. મિત્રો, સોશિયલ મીડિયાના સતત ઘોંઘાટમાં આપણું મન ક્યાંક ખોવાઈ જાય છે. આ આર્ટ થેરેપી ખરેખર આપણને શાંતિ આપી શકે છે. પણ મિત્રો, કોઈ પણ કળા કે કામ શરૂ કરતાં પહેલાં આપણે આપણી જાતને પૂછી જ લેવું જોઈએ. આપણે એ નથી કરવાનું જે આખી દુનિયા કરે છે, પણ એ કરવાનું છે જે આપણું દિલ કહે છે. જ્યારે આપણે આપણા મનનું માનીને આગળ વધીશું ત્યારે કદાચ દુનિયા આપણને રોકવાનો પ્રયાસ કરશે, પણ આપણે અટકવાનું નથી. બસ પ્રવાહની સાથે વહી જવાનું છે. એક એવો સમય આવશે જ્યારે ટોકનાર થાકી જશે અને આપણી કલા ખીલી ઉઠશે, જે બધા કરતાં અલગ હશે. કોને ખબર, આપણા આ સફરમાં આપણી કળામાં કોઈ નવો રંગ પૂરાય, અથવા આપણી કળામાં એક નવી પ્રકારની માનવતા અને સંવેદનાનો જન્મ થાય. તો શું તૈયાર છો આપ સૌ આપની કળાને જાળવવા?

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપને સંભળાવીએ કેટલાક બિન ફિલ્મી ગીતો. પરંતુ તે પહેલા આ વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અનુપ જલોટા અને આરતી અંકલીકરના સ્વરમાં આ ગીત, જેમાં સંગીત આપ્યું છે સ્વયં અનુપ જલોટાએ.

અનુપ જલોટાના સ્વરણ સંગીતમાં આપ સાંભળી રહ્યા હતા ગીત. આ સાથે જ બિનફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:10 મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઇંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા 3ના મોત. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં જ્ઞાનેશ્વર યાદવે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સિઝન 2026-27 માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં MSPમાં વધારો કર્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે MSPમાં વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું, કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ 557 રૂપિયા, તલ માટે 500 અને મગફળી માટે 254 રૂપિયાનો વધારો કરાયો છે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: કેન્દ્રીય મંત્રીમંડળે આજે અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાને મંજૂરી આપી છે. આ ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જેનું સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજીથી નિર્માણ કરાશે. અમદાવાદ જિલ્લાને આવરી લેતો આ પ્રોજેક્ટ હાલના માળખામાં આશરે 134 કિલોમીટરનો વધારો કરશે, જેનાથી આશરે 284 ગામોની કનેક્ટિવિટી વધશે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ અમદાવાદ ધોલેરા, SIR ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવા અંગેની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીના રાજુલા ખાતેના કાર્યક્રમમાં માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજવા પણ નિર્ણય લેવાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. પશ્ચિમ એશિયાની સ્થિતિને પગલે સમીકરણ બદલાય હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
2: સાંપ્રત પરિસ્થિતિની અંદર કોવિડમાંની જે કટોકટીમાંથી ઉગર્યા પછી આ પશ્ચિમ એશિયાની અશાંતિએ સમગ્ર દુનિયાને ડોળી નાખ્યું છે. એવા સમયે ભારત પણ એનો મજબૂત અને મક્કમતાથી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં સામનો કરી રહ્યો છે. વિદેશી મુદ્રાનો મિનિમમ વ્યય થાય એ પ્રકારે સોનાની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય, સામૂહિક જર્ની થાય, પુલ કરીને જર્ની થાય, જેવા અનેક વિષયોથી વિદેશી મુદ્રા બચાવવાની વાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે.

0: સોનું ઓછું ખરીદવા અને ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યના નાગરિકો પણ સ્વીકારી રહ્યા છે. સુરતના આર્કિટેક્ટ પ્રાંજલ પટેલે વિદેશ જવાની યોજના માંડી વાળી છે. તેમણે કહ્યું કે તેમનો પરિવાર પણ હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યો છે.
1: જૈસે પીએમ સાહેબ ને અપીલ કી હમારી ફેમિલી મેં બહુત સારા ડિસ્કશન હુઆ. મેને એક સ્ટેપ એસા લિયા કી મેં પર્સનલ વ્હીકલ લેકે ઓફિસ આતી થી, તો અભી મેં મેરે ફાધર કે સાથ હી આ જાતી હું, વો મુજે ડ્રોપ કરી દેતે હૈ ઓર પિકઅપ ભી કર લેતે હૈ, ફિર હમ સાથ મેં હી ચલે જાતે હૈ. મેરી ફેમિલી મેં ભી એસા હૈ કે સબ લોગ અભી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કા યુઝ કરતે હૈ. ઓર મેં ફ્રેન્ડ્સ કે સાથ વિદેશ ટ્રીપ ટ્રાવેલ કરને વાલી થી, વો ભી હમને કેન્સલ કર દી ઓર હમ ઇન્ડિયા મેં હી ટ્રાવેલ કર રહે હૈ.
0: મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા ત્રણના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે બાળક સહિત ચાર લોકો ઘેંટા બકરા ચરાવવા ગયા હતા ત્યારે તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. બાળક સહિત ત્રણના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. ભરૂચના ટંકારિયા કંબોલી રોડ પર વાન અને રિક્ષા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC પ્રાદેશિક બોર્ડની 93મી બેઠક યોજાઈ, જેમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ શ્રમ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી. વર્ક ફ્રોમ અંગેની બાવળીયાએ જણાવ્યું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન કામ માટે પ્રયત્નો કરાશે. એસોસિએશન સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે.
2: કોઈ પણ પ્રદેશના વિકાસનો આધાર ત્યાંના ઉદ્યોગ ધંધા વેપારના વિકાસ તથા નવી રોજગારીની તકો પર રહેલો હોય છે. આ વિસ્તારમાં એટલે ગુજરાતમાં ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પૂરતી આરોગ્ય વિષયક સગવડતાઓ મળી રહે, પછી તે તબીબી હોય કે આવાગમન આવવા જવા માટેની સુવિધાને લગતી હોય, એમના સંરક્ષણને લગતી હોય, ત્યાં દરેકે રાજ્ય સરકારે બાબતો જોવા માટેની સ્વાભાવિક છે, રાજ્ય સરકારની ફરજ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગુજરાતના લોકાયુક્ત તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગર લોકભવન ખાતે તેમને શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 100 બેડની હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરતમાંથી 2000 કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આવક ગુપ્તચર નિદેશાલય DRIની ટીમે સુરત વિશેષ આર્થિક ક્ષેત્રે સેઝમાં કાર્યરત એક જ્વેલર્સ કંપની સાથે જોડાયેલા આ કેસમાં મુખ્ય આરોપી મોન્ટુ હર્ષદ ગાંધીને ઝડપી પાડ્યો છે. તપાસ મુજબ આ સમગ્ર કૌભાંડનો આંક અંદાજે 2000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. તપાસમાં ખુલ્યું છે કે વિદેશથી નીચી ગુણવત્તાના હીરાની આયાત કરાતી હતી અને કાગળ પર તેની કિંમત અસલી કિંમત કરતાં અનેક ગણી વધારે દર્શાવીને નિકાસ કરાતા હતા, જેનાથી કસ્ટમ ડ્યુટીમાં ગેરરીતિ કરવા ઉપરાંત સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભ લેવાતા હતા. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા આ સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
3: अभी जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी. और हीटोवेव का वार्निंग दिया गया है 13 और 14 मई को. इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है. इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ोड़ा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है. येलो वार्निंग भी दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए.
0: ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. તેમણે 53 કિલો વજન વર્ગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને સ્નેચ વિભાગમાં રજત ચંદ્રક અને કુલ 194 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ શ્રેણીમાં ચીનના જિનલાન જાઓએ કુલ 216 કિલો વજન ઉપાડીને સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે વિયેતનામના હોઆઈ હુઓંગ યુનેનિયને કુલ 195 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળના પાયલટે 6 સિંહોના ટોળાને ટ્રેનની અડફેટમાં આવતા બચાવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્યક પ્રબંધક અતુલ ત્રિપાઠીએ જણાવ્યું કે ગઈકાલે સહાયક લોકો પાયલટ જૂનાગઢ વેરાવળ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા. તે દરમિયાન રેલવે ટ્રેક પર અચાનક 6 સિંહોનું એક ટોળું પાટા પાર કરતું જોવા મળ્યું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી દીધી, જેના કારણે તમામ સિંહો સંભવિત અકસ્માતથી બચી ગયા હતા. ગુજરાત સહિત 5 રાજ્યોમાં કેન્દ્ર સરકાર મોટી બિલાડીઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા વિષય આધારિત કાર્યક્રમોનું આયોજન કરશે. કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન શિખર સંમેલન 2026 અગાઉ યોજાશે. કાર્યક્રમોનું આયોજન ગુજરાતના ગીર, મધ્યપ્રદેશના ભોપાલ, ઓડિશાના ભુવનેશ્વર, સિક્કિમના ગંગટોક અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઈંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક માહિતીના કાર્યક્રમ અંતર્ગત નાના ધાન્ય પાકો અને તેનું પોષણ મૂલ્ય એ વિશે ધર્મિષ્ઠા પટેલનો વાર્તાલાપ આપ સાંભળશો.
5: મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં ખેતી અને પશુપાલન એ એકબીજાના પૂરક વ્યવસાયો છે. બંને એકબીજાની આધારશિલા ગણાય છે. આપણા ખેતી પ્રધાન દેશમાં ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં મોટાભાગના લોકો પરંપરાગત પાકોની ખેતી સાથે જોડાયેલા હોય છે. આ પાકો નાના ધાન્ય પાકો કે મિલેટ તરીકે પણ જાણીતા છે અને એનું મહત્વ પણ દિન પ્રતિદિન વધતું જાય છે. આ પાકોમાં નાગલી એટલે કે રાગી, કોદરી, રાજગરો, વરઈ, બાજરો, સામો, જુવાર, કાંગ વગેરે મુખ્ય પાકો છે અને વધતા ઓછા પ્રમાણમાં એનું વાવેતર કરવામાં આવે છે. પોષક તત્વોની દ્રષ્ટિએ પણ આ પાકો ખૂબ જ મહત્વ ધરાવે છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે આ નાના ધાન્ય પાકો અને તેનું પોષણ મૂલ્ય એ વિશેની જાણકારી મેળવીએ. મિત્રો, આયુર્વેદના ગ્રંથોમાં આહારને ખૂબ જ મહત્વ અપાયું છે. અન્નના વિવિધ પ્રકારો અને ઉપયોગિતા વિશે અન્ન સ્વરૂપ વિજ્ઞાનીય અધ્યાયમાં આત્રેય વગેરે ઋષિઓએ મુખ્ય 5 પ્રકારના અન્ન વિશે જણાવ્યું છે. એમાં શાલીધાન એટલે કે જે ધાન છડિયા વગર પણ સફેદ હોય, બીજું છે વ્રીહી ધાન કે જે છડિયા પછી સફેદ થાય, અને ત્રીજું છે સુક ધાન કે જે ધાનને સુક અણીદાર રૂવાટી હોય છે, ચોથું છે સિંબી ધાન કે જે ધાન સિંગ એટલે કે ફળીમાં ઉગે, પાંચમું છે તૃણ ધાન કે જે ધાન ખેતી કર્યા વગર આપોઆપ ઉગે તે શુદ્ર ધાન કે કુધાન કહે છે. તૃણ ધાન જેવા કે કાંગ, કોદરા, બંટી, સામો વગેરે શુદ્ર ધાનમાં પૌષ્ટિકતા અન્ય ધાન્ય કરતાં ઓછી હોય છે તથા પંચભૌતિકત્વ તથા રસ ગુણ વિજ્ઞાનને આધારે અષ્ટાંગ હૃદય ગ્રંથ જણાવે છે કે તૃણ ધાન્યમ પવન કૃલેખનમ કફ પિત્ત યતમ એટલે કે પચવામાં હલકા અને ઠંડા હોવાથી તૃણ ધાન વાયુ કરે એવા તથા લેખન કફ અને મેદને દૂર કરે એવા હોય છે. ઠંડા હોવાથી પિત્તને ઘટાડે છે તથા પાચનમાં હલકા છે. કાંગ, કોદરી, બંટી, સામો, રાજગરો વગેરે આધુનિક વિજ્ઞાનના વિશ્લેષણાત્મક સંશોધનો એમને ગ્લુટન ફ્રી હોવાની સાથે અનેક ફાઇટ્રો ન્યુટ્રિયન્ટ્સ

ધરાવતા તથા કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ખૂબ નહિવત હોવાથી વજન ઉતારવા માંગતા વ્યક્તિઓ માટે ડાયટિંગમાં વાપરવા લાયક જણાવે છે. મિત્રો, હવે આપણે અલગ અલગ તૃણ ધાન્યની વિશિષ્ટતા વિશે જાણીએ. મિત્રો, કોદરી એ મહત્વનો નાનો ધાન્ય પાક છે. કોદરી એ લાલ અને પીળી બે જાતની હોય છે. કોદરીને બે વખત પાણીમાં ધોઈ સૂકવી અને શેકીને ઉપયોગમાં લેવાથી વધુ સહેલાઈથી પચે છે. કાંગની જેમ જ કોદરી પણ પિત્તના રોગમાં ફાયદો કરે છે. આમ તો કોદરીનો ઉપયોગ ગરીબ મજૂર વર્ગ દ્વારા કરવામાં આવતો રહ્યો છે, પરંતુ મેટાબોલિક સિન્ડ્રોમને લગતા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ડાયાબિટીસ, ઓબેસિટી, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, હાઈપરલિપિડેમિયા જેવા અનેક દર્દોમાં ખોરાકની પૌષ્ટિકતા વિશે વધુ સજાગતા રાખવામાં આવે છે. આથી વધુ ફાઇટોન્યુટ્રિયન્ટ, વિટામિન્સ, મિનરલ્સ ધરાવતા હોય પરંતુ ઓછી માત્રામાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા ખાદ્ય પદાર્થો વિશે જ્યારે સંશોધનો થયા ત્યારે એમાં કોદરીનું મૂલ્ય ઊંચું આંકવામાં આવે છે. કોદરી પચવામાં સહેલી હોવાથી સાથે વજન વધતું અટકાવે છે તથા ફાસ્ટિંગ ગ્લુકોઝ લેવલને પણ ઘટાડે છે. કોદરીમાંનું કયું તત્વ આ કામ કરે છે તે અંગે હજી પણ સંશોધનો થઈ રહ્યા છે. મિત્રો, હવે આપણે બાજરી વિશેની જાણકારી મેળવીએ તો બાજરો કે બાજરી એનું વૈજ્ઞાનિક નામ પેનિસેટમ ગ્લુકમ છે. એ બાજરાની બહોળા પ્રમાણે ઉગાડવામાં આવતી એક જાત છે જે આફ્રિકા અને ભારતીય ઉપખંડમાં પ્રાગ ઐતિહાસિક સમયથી ઉગે છે. સામાન્યપણે એવું સ્વીકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રિકામાં ઉત્પન્ન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉના જે પુરાતત્વીય દસ્તાવેજો છે એ અનુસાર ઈસવીસન પૂર્વે 2000માં આ બાજરાની જાત ભારતમાં આવી હશે, માટે એ પહેલા તેણે આફ્રિકામાં અનુકૂલન સાધેલું હશે. એના મૂળ ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં મળે છે. આ પાક માટે વિવિધતાનું કેન્દ્ર પશ્ચિમ આફ્રિકાના સાહેલ વિસ્તારમાં છે. પછીની દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં અને દક્ષિણ એશિયામાં પણ એની ખેતી થવા લાગી. યુએસમાં 1850ની અંદર આ જાતના બાજરાની ખેતી શરૂ થયા અને બ્રાઝિલને આ પાકનો પરિચય 1960માં થયાના દસ્તાવેજો મળે છે. બાજરો સૂકા કે ઓછા પાણીવાળા વિસ્તારમાં ઓછી ઉપજાઉ જમીન હોય કે ઉચ્ચ તાપમાન હોય તો એમાં પણ ઉત્પાદન માટે અનુકૂળ હોય છે. વધારે ક્ષારવાળી કે ઓછા પીએચ ધરાવતી જમીનમાં પણ એનું સારું ઉત્પાદન લઈ શકાય છે. પોતાની પ્રતિકૂળ સ્થિતિને અનુકૂલન સાધવાની પ્રકૃતિના કારણે એ જ્યાં અન્ય ધાન્ય પાકો કે જેવા કે મકાઈ કે ઘઉં ન ઉગી શકતા હોય ત્યાં પણ એને ઉગાડી શકાય છે. આજે બાજરો એ વિશ્વના લગભગ 260,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઉગે છે. એનો ફાળો કુલ બાજરાના વૈશ્વિક ઉત્પાદનના 50% જેટલો છે. મિત્રો, બાજરીમાંથી મળતા પોષક તત્વોની વાત કરીએ તો પ્રતિ 100 ગ્રામે બાજરીમાંથી 73 ગ્રામ પ્રોટીન, 1.3 ગ્રામ ફેટ, 3 ગ્રામ ફાઈબર એટલે કે રેશા, 72 ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળે છે, 328 કિલો એનર્જી એટલે કે કેલરી મળે છે, 344 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે. બાજરીમાંથી 3.9 મિલીગ્રામ જેટલું આયર્ન, 0.42 મિલીગ્રામ જેટલું થાઇમિન, 0.19 મિલીગ્રામ જેટલું રિબોફ્લેવિન અને 1.1 મિલીગ્રામ જેટલું નિયેસિન મળે છે. બાજરીની અંદર કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વો પુષ્કળ માત્રામાં હોવાને કારણે બાળકો તેમજ માતાઓ માટે એ અમૂલ્ય છે. એમાં ફેટ ઓછું હોવાના કારણે પાચનમાં હલકું હોય છે અને ઘઉંની જેમ ગ્લુટેન ધરાવતું નથી. આથી ગ્લુટેનની એલર્જીથી પીડાતા લોકો બાજરી આરોગી શકે છે. બાજરીમાં ટ્રિપ્ટોફેન, એમિનો એસિડ અને રેસા હોય છે, જેના કારણે વજન નિયંત્રણ તેમજ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. બાજરી કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાનો વિકાસ અને હાડકા મજબૂત કરે છે, જેથી તે બાળકો અને વૃદ્ધ માટે ખૂબ ફાયદાકારક છે. બાજરાની અંદર લેસિથિન, મિથિઓનિન અને થ્રિઓનિન એમિનો એસિડ, જે શરીરમાં વધારાની ચરબી જમા થવા દેતા નથી, આયર્નથી ભરપૂર હોવાના કારણે બાજરી એનિમિયાથી પણ રક્ષણ આપે છે. મિત્રો, હવે આપણે નાના ધાન્યપાક મોરૈયા વિશે જાણીએ. મોરૈયો વનસ્પતિઓના એક દળી વર્ગમાં આવેલા પોએસી કુળનું એક તૃણ છે. એનું વૈજ્ઞાનિક નામ પેનિકમ મિલિનેશિયમ લિન છે.
તે છીછરા તંતુમય મૂળવાળી તટ્ટાર એક વર્ષ આયુ અને 30 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર

0: કાચી અને ઘણી શાખાવાળી વનસ્પતિ છે. એના પાન સાદા એકાંતરિત અને દ્વિપંક્તિક 15 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર લાંબા અને 6 મિલીમીટરથી 20 મિલીમીટર જેટલા પહોળા હોય છે. પટ્ટી આકારના અને અનુપપર્ણીય હોય છે અને બહુશીરી અભિસારી સમાંતર શીરા વિન્યાસ ધરાવે છે. એનું પર્ણતલ આવરક હોય છે અને પર્ણદલ અને પર્ણતલ વચ્ચે ત્વચીય જીહ્વિકા આવેલી હોય છે. સૂકિકાઓ પાતળા 45 સેન્ટીમીટર સુધીની લંબાઈ ધરાવતા ખુલ્લા કે સઘન લઘુ પુષ્પગુચ્છ ઉપર આવેલી હોય છે. સૂકિકાઓ 4 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર લાંબી એરોમિલ લીલી કે બદામી લીલી હોય છે. દાણો સહેજ પહોળો સફેદ અને અંડાકાર હોય છે અને 2 પ્રકારના નિપત્રો અને શાલ્કિકા વડે ઘેરાયેલો હોય છે. દાણો પાકે ત્યારે કેટલીક વાર રંગીન બને છે અને સહેલાઈથી ખરી પડે છે. મોરૈયો એ અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન અને મોંગોલિયામાં એક અપતૃણ તરીકે ઉગે છે અને મોરૈયાની વ્યુત્પન્ન તરીકે પણ ગણવામાં આવે છે. મોરૈયાના 5000થી વધારે નમૂનાના અભ્યાસ ઉપરથી એના 2 જૂથો સૂચવવામાં આવ્યા છે અને તે પ્રત્યેકમાં વિપુલ સંખ્યામાં પારિસ્થિક પ્રરૂપો ધરાવે છે. મોરૈયાનું જે વાવેતર છે એ ઘઉંના વાવેતર જેટલું જ પ્રાચીન માનવામાં આવે છે. એનો ઉદ્ભવ મધ્ય કે પૂર્વ એશિયામાં થયો હોવાનું ઘણા વૈજ્ઞાનિકોનો મત છે, કારણ કે મોંગોલિયા, ચીન, પૂર્વ એશિયા તરફ આગળ વધતા બધા લક્ષણોની અંદર વિભિન્નતાઓ જોવા મળે છે. ભારત ઉપરાંત મોંગોલિયા, મંચુરિયા, જાપાન, દક્ષિણ મધ્ય રશિયા, મધ્ય યુરોપ, મધ્ય પૂર્વીય દેશો અને યુએસમાં થાય છે. રશિયન જાતો ચીન અને ભારતની જાતો કરતાં વહેલી પાકતી હોવાથી વધુ લાભદાયી છે. મોરૈયાની સુધારેલી જાતોમાં PV1595 કોઈમ્બતુર એ સ્થાનિક જાતની પસંદગી કરેલી જાતને વિકસાવીને વિભેદ ટ્રેન CO2 તરીકે જાહેરમાં મૂકવામાં આવેલી છે. એનું વરસાદી પાક હેઠળ તે સરેરાશ 1100 કિલો પ્રતિ હેક્ટર દાણાનું ઉત્પાદન નોંધાયેલું છે. CO1 કરતા 45.4% જેટલું ચડિયાતું છે. આ જાત સ્થાયી અને પર્યાવરણ સામે પ્રતિક્રિયાશીલ ગણાય અને 70 દિવસની અંદર પાકે છે અને ચમકતા પીળા દાણા આપે છે. કેટલીક સુધારેલી જાતો જેવી કે MS 4872, PV 1685 અને KI વરસાદ આધારિત ઉચ્ચ ભૂમિના ક્ષેત્રોમાં વધારે ઉત્પાદન મેળવવા માટે યોગ્ય જાતો છે. મોરૈયાને અનુકૂળ આબોહવા અને જમીન વિશે જાણીએ તો જુવાર, બાજરી, કોદરી વગેરે કરતા પણ એ વધારે થાય છે. ઉષ્ણ કટિબંધીય પ્રદેશોની અંદર ગરમ ઉનાળો હોય ત્યાં કે વધારે ઊંચાઈએ ટૂંકી વર્ષા ઋતુ વાળો વિસ્તાર હોય કે જ્યાં જમીન આછી અને ઓછી ફળદ્રુપ હોય એવી પરિસ્થિતિમાં પણ એ અનુકૂલન સાધી શકે છે. મિત્રો, મોરૈયાના છોડની લીલી વનસ્પતિ એ ઢોરો અને ઘોડાઓ માટે અત્યંત મહત્વના ચારા તરીકે ઉપયોગી થાય છે. આ લીલા ચારાની અંદર પાણીનું પ્રમાણ 75.3%, પ્રોટીન 2%, લિપિડનું પ્રમાણ 0.6%, નાઇટ્રોજન યુક્ત નિષ્કર્ષ 12.9%, રેશા 7.4% અને ખનિજ દ્રવ્ય 1.8%, પચનીય પ્રોટીન 1.2%, કુલ પચનીય પોષકો 15.6% અને પોષક ગુણોત્તર 12% હોય છે. સૂકાચારામાં પાણી 9.7% અને પ્રોટીન 9.3%, લિપિડ 2.2%, નાઇટ્રોજન મુક્ત નિષ્ક્રિય 47.6%, રેસા 23.9% અને ખનિજ દ્રવ્ય 7.3%, પચનીય પ્રોટીન 5.6%, કુલ પચનીય પોષકો 50.7% અને પોષક ગુણોત્તર 8.1% જેટલો હોય છે. બીજાંકુરમાં હોર્ડેનિન નામનું આલ્કેલોઇડ હોય છે. વનસ્પતિ સેપોનિન ધરાવે છે. મોરૈયામાં ચોખા, જુવાર અને બાજરી જેવા ધાન્યો કરતા પ્રોટીન અને લિપિડ દ્રવ્ય વધારે પ્રમાણમાં અને સ્ટાર્ચ થોડાક ઓછા પ્રમાણમાં હોય છે. એ કેલ્શિયમ, ફોસ્ફરસ અને ખાસ કરીને આયર્ન થોડા પ્રમાણમાં ધરાવે છે. દાણા છડવાથી ટેનિનનું સાર ઘટી જાય છે. આખા દાણાનું અને છડેલા દાણાનું રેશાનું પ્રમાણ અન્ય જુવાર જેવા મિલેટ કરતા તુલનામાં પણ વધારે પ્રમાણમાં હોય છે. મોરૈયાના મૂળના સ્રાવમાંથી સ્ટ્રાઇગોલ અલગ તારવવામાં આવે છે, જે સફેદ આગ્યોનો બીજા કુરણ ઉત્તેજક પદાર્થ છે. તે ઘાસ અને સિંભી વનસ્પતિના મૂળ ઉપર થતી અર્ધ પરોપજીવી જાતિ છે. મુરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે, તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે પણ વપરાય છે. મુરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપૂર હોય છે અને રોગો જેવા કે કેન્સર, ડાયાબિટીસ સામે રક્ષણ પણ આપે છે. તેમજ તે શરીરમાંથી ચરબી ઘટાડવામાં અને વૃદ્ધત્વપણું જલ્દી આવતું અટકાવે છે. મુરૈયામાં રહેલા પોષક તત્વોની જાણકારી મેળવીએ તો મુરૈયાની અંદર 12.5 ગ્રામ જેટલું પ્રોટીન, 3.5 ગ્રામ જેટલું ફેટ, 5.2 ગ્રામ ફાઇબર એટલે કે રેશાનું પ્રમાણ, 63.8 ગ્રામ જેટલું કાર્બોહાઇડ્રેટ, 3.63 કિલો કેલરી એનર્જી, 8 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ, 2.9 મિલીગ્રામ જેટલું આયર્ન, 0.41 મિલીગ્રામ જેટલું થાયમિન, 0.28 મિલીગ્રામ જેટલું રિબોફ્લેવિન અને 4.5 મિલીગ્રામ જેવું નિયોએસિન મળે છે. મિત્રો, ખોરાકની અંદર મુરૈયાનું મૂલ્યવર્ધન અને એની બનાવટો વિશે જાણકારી મેળવીએ તો મુરૈયાની ખીર, મુરૈયાના ઢોસા, મુરૈયાનો શીરો વગેરે બનાવીને એનું ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે. મિત્રો, નાગલીની વાત કરીએ તો નાના ધાન્ય પાકોની અંદર નાગલીનું પણ ઘણું મોખરાનું સ્થાન રહેલું છે. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો એક મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા તૃણ એટલે કે નાના ધાન્ય પાકોની અંદર નાગલીની પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતની અંદર કુલ 21,700 હેક્ટર જમીનની અંદર નાગલીનું વાવેતર થાય છે, જેમાંથી 23,200 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાતની અંદર સૌથી વધારે નાગલી ડાંગ અને વલસાડ જિલ્લામાં થાય છે. આ સિવાય નવસારી, સુરત અને પંચમહાલ જિલ્લામાં પણ તેનું થોડા વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવે છે. નાગલીને અંગ્રેજીમાં ફિગર મિલેટ અથવા તો આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં બાવટાના નામથી ઓળખવામાં આવે છે. નાગલી પોષક તત્વોથી ભરપૂર એવો તૃણ ધાન્ય પાક છે. એના દાણાની અંદર પ્રોટીન, ખનિજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વધુ જોવા મળે છે. નાગલીની અંદર રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે એ ખૂબ લાભકારક છે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતાં સવિશેષ હોવાના કારણે એનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવા માટે થાય છે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો નાગલીના લોટમાંથી રોટલા બનાવીને ખાય છે. આ ઉપરાંત એના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ્ટ, નાનખટાઈ, વેફર, પાપડી વગેરે જેવી મૂલ્યવર્ધક વાનગીઓ પણ બનાવી શકાય છે. હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈ ડાંગ દ્વારા નાગલીની સુધારેલી જાતો બહાર પાડવામાં આવેલી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નાગલી ઉગાડતા ખેડૂતોને સુધારેલી જાત ગુજરાત નાગલી 4 અને ગુજરાત નાગલી 5નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવેલી છે. આ સિવાય નાગલીની જાતોમાં ગુજરાત નાગલી 1, ગુજરાત નાગલી 2, ગુજરાત નાગલી 3, ગુજરાત નાગલી 4, ગુજરાત નાગલી 5 વગેરે જાતો જોવા મળે છે. મિત્રો, નાગલી પાચનમાં હલકી તેમજ ઓછી એલર્જીક હોય છે. નાગલીમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વો પુષ્કળ માત્રામાં હોવાને કારણે બાળકો અને માતાઓ માટે અમૂલ્ય ગણાય છે. એમાં ફેટ ઓછું હોવાથી પાચનમાં હલકું છે. એ ઘઉંની જેમ ગ્લુટેન ધરાવતું નથી, માટે ગ્લુટેનની એલર્જીથી પીડાતા લોકો નાગલી આરોગી શકે છે. નાગલીમાં ટ્રિપ્ટોફેન, એમિનો એસિડ અને રેસા છે, જેના કારણે વજન નિયંત્રણ અને વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. નાગલીની અંદર કેલ્શિયમ ભરપૂર હોવાથી હાડકાંનો વિકાસ તેમજ હાડકાં મજબૂત કરે છે, તેથી તે બાળકો અને વૃદ્ધ માટે ફાયદાકારક છે. નાગલીની અંદર લેસિથિન, મિથિયોનિન, થિયોનિન, એમિનો એસિડ જે શરીરમાં વધારાની ચરબી જમા થવા દેતા નથી અને આયર્નથી ભરપૂર હોવાના કારણે એનિમિયાથી પણ રક્ષણ આપે છે. નાગલી એટલે કે રાગી એ કુપોષણ, ડીજનરેટિવ રોગો અને અકાળે વૃદ્ધત્વ અટકાવવા માટે મદદ કરે છે. રાગી એ બ્લડ પ્રેશર, યકૃત વિકાર, અસ્થમા અને હૃદય નબળાઈ ધરાવતા વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થયેલું છે. રાગી એ અત્યંત પૌષ્ટિક અનાજ છે અને સારું આરોગ્ય જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. વધારે પડતા નાગલીના સેવનથી શરીરમાં આક્ષેલિક એસિડ વધી જવાની શક્યતા હોય છે, જેથી તે કિડનીની પથરી ધરાવતા દર્દીઓને આપવું હિતાવહ નથી. નાગલીની અંદર રહેલા પોષક તત્વોની માહિતી મેળવીએ તો નાગલીની અંદર 7.3 ગ્રામ જેટલું પ્રોટીન, 1.3 ગ્રામ જેટલું ફેટ, 3 ગ્રામ ફાઇબર એટલે કે રેશાનું પ્રમાણ, 72 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ 3.28 કિલો કેલેરી, 3.44 મિલીગ્રામ કેલ્શિયમ, 3.9 મિલીગ્રામ આયર્ન, 0.42 મિલીગ્રામ જેટલું થાયામીન અને 0.19 મિલીગ્રામ જેટલું રિબોફ્લેવિન તેમજ 1.1 મિલીગ્રામ જેટલું નિયાસિન હોય છે. આપણા ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં પરંપરાગત પાકોમાં નાગલી એટલે કે રાગી, કોદરી, રાજગરો, વરઈ, બાજરો, સામો, જુવાર, કાંગ વગેરે મુખ્ય પાકોનું વાવેતર કરવામાં આવે છે.
1: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાના ધાન્ય પાકો અને તેનું પોષણ મૂલ્ય એ વિશે ધર્મિષ્ઠા પટેલનો વાર્તાલાપ.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પારકી થાપણ ચિત્રપટનું ગીત. ગાયક કલાકાર હર્ષદા રાવળ અને સાથી કલાકારોના સ્વરમાં. અને મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર મનહર ઉધાસના સ્વરમાં ગઝલ.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મનહર ઉધાસના સ્વરને. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. અને ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વર યાદવે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે માર્કેટિંગ મોસમ 2026-27 માટે 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ખેડૂતોને તેમના પાકની લાભદાયી કિંમત સુનિશ્ચિત કરવા ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. આ સાથે જ ખેડૂતોને આ મોસમ માટે 2,60,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરાશે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन.
0: કેન્દ્રીય મંત્રીમંડળે 37,500 કરોડ રૂપિયાના ખર્ચે કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને મંજૂરી આપી હોવાનું શ્રી વૈષ્ણવે જણાવ્યું. તેમણે આ યોજનાને ભારતના કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન કાર્યક્રમને ગતિ આપવામાં મહત્વની ગણાવતા કહ્યું, આ યોજનાનો ઉદ્દેશ્ય અંદાજે 7,50,00,000 ટન કોલસા અને લિગ્નાઇટના ગેસિફિકેશન માટે સિંગેસ અને સંબંધિત વસ્તુઓ માટે નવી પરિયોજનાઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ પરિયોજના વર્તમાન ભૂ રાજકીય સ્થિતિમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને સશક્ત બનાવશે.
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इसे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,000

સમિતિ અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને મંજૂરી આપી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, સ્વદેશી રીતે વિકસિત ટેકનિકથી તૈયાર કરાયેલી ભારતીય રેલવેની આ પહેલી સેમી હાઈસ્પીડ પરિયોજના હશે. પરિયોજનાનો આ ખંડ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા વિમાની મથક અને લોથલ રાષ્ટ્રીય દરિયાઈ ધરોહર પરિસર વચ્ચે સરળ સંપર્ક પૂરો પાડશે. આ પરિયોજના હજારો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે. મુંબઈની એક મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપ્યો છે. નાસિક પોલીસની ગુના શાખાએ ગઈકાલે રાજસ્થાન પોલીસના અનુરોધ પર ખૈરનારને કસ્ટડીમાં લેતા તેને મેજિસ્ટ્રેટ અદાલતમાં રજૂ કરાયો, જ્યાં સીબીઆઈએ આગળની તપાસ માટે તેને દિલ્હી લઈ જવા ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઈએ અદાલતને જણાવ્યું, અન્ય રાજ્યના લોકો પણ આ ગેરરીતિમાં સામેલ હોવાની આશંકાના આધારે ખૈરનારની પૂછપરછ જરૂરી છે. અદાલતે આ બાબત ગ્રાહ્ય રાખીને ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. આ વખતનું કુલ પરિણામ 85.20% રહ્યું છે. વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ ડિઝીલોકર અને ઉમંગ એપ પર તેમનો રોલ નંબર ભરીને પરિણામ જોઈ શકે છે. આ વર્ષે સીબીએસઈની ધોરણ 12ની વિજ્ઞાન વાણિજ્ય અને માનવતા વિષયોની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ સુધી યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઘરેલુ પ્રવાસ માટે તેમના કાફલાનું કદ ઘટાડ્યું છે. વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ અંતર્ગત જરૂરી તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓ યથાવત રખાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામના તેમના તાજેતરના પ્રવાસ દરમિયાન કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના કાફલાની સંખ્યા અડધાથી પણ ઓછી કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અંગેની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોએ તેમની ગાડીઓનો કાફલો ઘટાડ્યો છે. મુખ્યમંત્રી આજે અમરેલીમાં એક કાર્યક્રમમાં માત્ર 5 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પણ નિર્ણય કરાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. એર ઇન્ડિયાએ વાયુ ક્ષેત્ર નિયંત્રણ અને વિમાન ઇંધણની વધતી કિંમતને ધ્યાને રાખી આંતરરાષ્ટ્રીય ઉડાનોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે વિદેશી માર્ગ પર કેટલીક સેવાઓને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું, આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓમાં આ કાપ આ વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી રહેશે, જ્યારે દિલ્હી શિકાગો મુંબઈ ન્યૂયોર્ક દિલ્હી શાંઘાઈ ચેન્નઈ સિંગાપોર અને 2 અન્ય માર્ગ પર કામચલાઉ ધોરણે ઉડાનની સંખ્યા ઘટાડી દેવાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ શી જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. આવતીકાલથી શરૂ થતી તેમની 2 દિવસીય વાટાઘાટો દરમિયાન બંને નેતા ઈરાન સાથે સંઘર્ષ, તાઇવાનને અમેરિકાના શસ્ત્રોનું વેચાણ, વેપાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને વિશ્વના 2 સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વધતી જતી આર્થિક ટેકનિકલ સ્પર્ધા વચ્ચે ટેરિફ એટલે કે વેરો સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી તેવી અપેક્ષા છે. શ્રી ટ્રમ્પ ટોચના ઉદ્યોગ અને ટેકનોલોજી કાર્યકારી અધિકારીઓને સાથે લઈ ગયા છે, જે દ્વિપક્ષીય સંબંધમાં આર્થિક અને ટેકનિકલ મુદ્દાઓના મહત્વ પર ભાર મૂકે છે. ચીન જતા પહેલાં શ્રી ટ્રમ્પે આવનારા દાયકાઓ સુધી વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે મજબૂત સંબંધ માટે તેમનો આ પ્રવાસ માર્ગ મોકળો કરી શકે છે. ગુજરાતના ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં આજે ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. સત્તાવાર યાદી મુજબ મહિલાઓની 53 કિલો વજન વર્ગ શ્રેણીમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી. આજે ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં 88 કિલો સાથે રજત અને કુલ 194 કિલો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે, જ્યારે ચીનના જિનલાન ઝાઓએ સ્નેચમાં 95 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 121 કિલો
અને કુલ 216 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જ્યારે વિયેતનામના હોઆઉ હુઆંગ ન્યુગેને સ્નેચમાં 87 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 108 કિલો અને 150

0: 95 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. બેંગકોકમાં થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુ, માલવિકા બંસોડ, દેવિકા સિહાગ અને કિદામ્બી શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ ચીની તાઇપેનના તુંગ સિયો ટોંગને સીધા સેટમાં 21-9, 21-12 હરાવ્યા, જ્યારે માલવિકાએ કેનેડાના વેન યુ ઝાંગ અને દેવિકાએ જાપાનના નાત્સુકી નિદારઈને પરાજય આપ્યો છે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે સિંગાપોરના લો કિન યુને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે આયુષ શેટ્ટી, થારૂન મન્નેપલ્લી, ઉન્નતિ હુડ્ડા, તન્વી શર્મા અને અણમોલ ખરબને હારનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. અને ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વર યાદવે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: टावर के सामने देवीदास लेन बोरीवली पश्चिम मुंबई. प्रवेश बिल्कुल मुफ्त. आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं.